नमस्कार। फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.2 मेगाहर्ट्ज़ पर आकाशवाणी आगोधरा केंद्र छे। आज रविवार तारीख 7 जून 2026 અને શક સંવત 1948 તેમજ જ્યેષ્ઠ દિનાંક 17 વિક્રમ સંવત 2082। શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:59 અને 12 સેકન્ડ્સ થઈ છે। અમારી આજની આ સવારની સભાનો પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી।

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 MHz પરથી અત્યારે સવારના 6 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રિલે કરે

પ્રાણીલાલ વ્યાસ અને સાથીઓને આપણે સાંભળ્યા. શ્રોતા મિત્રો, સાથે જ આજનો અભક્તિ સંગીતનો કાર્યક્રમ ભાવસાગરના મોતી અહીં સંપન્ન કરીએ છીએ. ભવસાગરના મોતી ભક્તિ સંગીતનો આ કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવ્યો. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અત્યારે સવારના 6:35 થવા જાય છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન હવે અમે રીલે કરીશું.

0: શ્રોતા મિત્રો, આ સાથે શ્રીરામચરિત માનસ ગાન સમાપ્ત થાય છે.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પર. હિત કરનાર શત્રુ એ મિત્ર સમાન છે, જ્યારે અહિત કરનાર મિત્ર એ શત્રુ સમાન છે. જે રીતે શરીરમાં ઉત્પન્ન થતો રોગ શત્રુ સમાન છે, તથા વનમાં ઉત્પન્ન થતી ઔષધિ એ મિત્ર સમાન છે. વેદવ્યાસ: મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે અને દુઃખમાં હોય આગળ.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે રૂપરેખામાં તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં, 7 વાગે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર, તેમજ 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે રૂપરેખામાં તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં, 7 વાગે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર, તેમજ 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અમે રીલે કરીશું. 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં નરેન્દ્ર ચંચલ, વિનોદ રાઠોર, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને અનુરાધા પોડવાલને આપ સાંભળશો. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર, 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત અને 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ અમે રીલે કરીશું અને 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં સાંભળશો. ફિલ્મ પ્રેમરોગ, લાવારીશ, કુલી નંબર 1, કભી કભી અને મુકદ્દર કા સિકંદર ફિલ્મના ગીત. 9 વાગે મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 10 વાગે આપ સાંભળશો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ હેલો FM ગોધરા. નિર્માણ અને પ્રસ્તુતિ સમીના શેખ. 10:30 વાગે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, 11 વાગે મુખ્ય સમાચાર અને 11:02 વિસરાતા સુર કાર્યક્રમ, તેમજ 12 વાગે મુખ્ય સમાચાર અને 12:02 લોકસંગીત, તેમજ 12:30 વાગે સહિયર કાર્યક્રમ અને 1:20 ગુજરાતીમાં સમાચાર અને 2:30 ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર અમે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રીલે કરીશું. 1:00 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત ગીતમાલા કાર્યક્રમ, 2:00 ત્રિવેણી અને 2:15 હિન્દીમાં સમાચાર, તેમજ 2:35 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 3 વાગે વિવિધા, 3:30 નાટ્ય તરંગ અને 4 વાગે પિટારા ઉજાલે ઉનકી યાદો કી અને 5:00 છાયા ગીત અમે આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રીલે કરીશું. 5:30 યુવા દોસ્તો માટેના યુવાણી કાર્યક્રમમાં આપણી સંસ્કૃતિ આ વિશે વાત કરશે રોશની વરિયા. ઉપરાંત હિન્દી ફિલ્મ ગીત સાંભળશો અને 6:00 હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં ફિલ્મ જિગર, ગીત સનમ, દિલ હૈ કી માનતા નહીં, ફૂલો રંગારે, બાઝી, ચોરી ચોરી, ચુપકે ચુપકે, સપને સાજન કે કાર્યક્રમ પ્રસારિત થશે અને 6:30 જૈવિક વિવિધતાનું જતન પ્રાયોજિત કાર્યક્રમ સાંભળશો. 7:00 હિન્દી ફિલ્મ સંગીતમાં સનમ બેવફા અને ઇન્ડિયા ફિલ્મના ગીત પ્રસારિત થશે અને 7:10 વિશેષ શ્રેણી અંતર્ગત સરકારશ્રીના 12 વર્ષ વિશેષ શ્રેણી અમે આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી રીલે કરીશું. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર અને 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત આપ સાંભળશો. 8:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સ્વરૂપ માધુરી અને 8:30 ગુજરાતી લોકસંગીત અમદાવાદથી રીલે થશે. 8:45 સમાચાર સંધ્યા, 9 વાગે અંગ્રેજી સમાચાર રીલે થશે અને 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમ, 9:30, 10 વાગે, 10:30 અમે રીલે કરીશું અને 11 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર રીલે થશે. તો શ્રોતા મિત્રો, આથી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. અત્યારે 6:55 થવા જાય છે. દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર રીલે થશે.
1: ઉભૌ દેશૌ સંકટકાલે અપિ સર્વદૈવ શિશિર ખનાલેન સહ ઉપવેશને ડોક્ટર જયશંકરઃ અવદત યત ઉભયોઃ દેશયોઃ સંબંધઃ જીવિત જનસંબંધસ્ય સીમાપાર

0: મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત. અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જિલ્લામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આવતીકાલથી 21 જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રાકૃતિક ખેતી માટે કાર્યશિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાશે. આ અંગે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપતા મંત્રી જીતુ વાઘાણીએ આ મુજબ જણાવ્યું.
1: 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણ સેવા સેતુ ટાઈપ, આયુષ્માન ભારત કાર્ડ હોય, વૃદ્ધ પેન્શન યોજના હોય, શ્રમ કાર્ડ હોય, આવા અનેકવિધ યોજનાઓ સ્થળ ઉપર જ એમને એ મળી જાય એ પ્રકારનો પ્લાનિંગ ના આયોજન થયું છે. મેમોગ્રાફી મશીનો એટલે કે બહેનો માટેના જે કેન્સર બાબતો છે, એ જ રીતે અલગ અલગ પ્રકારના તપાસો પીસીપી ત્યાં લોકોને માટે થાય આરોગ્યની સુવિધાઓમાં, નગરમાં, મહાનગરમાં અને જિલ્લામાં થશે. પ્રાકૃતિક ખેતી કાર્યશાળા, આત્માનો પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ બધા જ લોકોને સાથે જોડીને આ એક કૃષિ પ્રદર્શન પણ યોજાશે.
0: પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે જામનગર કલેક્ટર પીબી પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં કલેક્ટર દ્વારા વિવિધ આયોજનો અંગે સંબંધિત વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કલેક્ટરે તમામ સરકારી વિભાગોને પરસ્પર મજબૂત સંકલન સાધી આ કાર્યક્રમોને સાચા અર્થમાં સફળ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા આદેશ આપ્યા હતા.
2: પ્રગતિપથ અંતર્ગત જામનગર શહેર ઓર ડિસ્ટ્રિક્ટ કે 13 સ્થાનો પર 8 જૂન સે લેકે 14 જૂન દરમિયાન અલગ અલગ લોક જાકે ઉસકા વિઝિટ કરેંગે. 8 સે 14 જૂન દરમિયાન જન કલ્યાણ શિબિર કા ભી આયોજન જામનગર મહાનગર ઓર ડિસ્ટ્રિક્ટ મેં કિયા ગયા હૈ. ઇસમે 15 જીતની કેન્દ્ર સરકાર કી યોજનાએ ઓર 55 જીતની ગુજરાત સરકાર કી યોજનાઓ કા લાભ સ્થળ પર હી નાગરિકો કો દિયા જાયેગા. इसके सिवा प्रबुद्ध नागरिक सम्मेलन का भी आयोजन 15 जून को किया गया है.
0: ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી ખાતે 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં 20 કરોડથી વધુના ખર્ચે કોન્ક્રીટ રોડ, ડ્રેનેજ લાઇન અને સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત 4.72 કરોડના ખર્ચે અમરેલી શહેરના 3 મુખ્ય માર્ગો, સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઇન્ટથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તરફનો માર્ગ તેમજ ભીડભંજનથી બાયપાસ સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે. મંત્રીશ્રીએ પ્રાંત કચેરી, મામલતદાર ગ્રામ્ય કચેરી અને મોડેલ સબ રજીસ્ટ્રાર ઓફિસના આધુનિક સંયુક્ત વહીવટી સંકુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ડાયટ સેન્ટર ઓફ એક્સલન્સના યોજના અંતર્ગત નવા ભવનના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા સુપર ક્લોરિનેશન અભિયાન હાથ ધરાયું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાણીજન્ય રોગચાળો અટકાવવા દર મહિને પાણીનું શુદ્ધિકરણ કરવા માટે પીવાના પાણીના સંપમાં સુપર ક્લોરિનેશન કરવામાં આવે છે, જેથી ઝાડા, ઉલટી, ટાયફોઇડ, હિપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગ અટકાવી શકાય. આ પ્રસંગે લોકોને પાણીજન્ય રોગ અંગે માહિતગાર કરાયા હતા તેમજ જનજાગૃતિ માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ભાવનગર પોલીસે 16.83 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો છે. ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ડીસીબી બેંક ખાતા દ્વારા દેશભરમાં સાયબર ગુનામાં પૈસાની ઉચાપત કરનાર આરોપી સુમિત પરમારની ધરપકડ કરી છે. આરોપીના આ બેંક ખાતામાં વર્ષ 2025માં કુલ 9 કરોડથી વધુ અને વર્ષ 2026માં 7 કરોડથી વધુ એમ કુલ 16.83 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયા હતા. આરોપીઓ પોતાના અંગત આર્થિક ફાયદા અને કમિશન માટે સાયબર ફ્રોડની આ કમાણી પોતાના ખાતામાં મંગાવતો હતો. ત્યારબાદ તે આ નાણાંને આઈબીએફટી, આરટીજીએસ, આઈએમપીએસ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખતો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત

0: પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAT ને ફોલો કરશો.
1: વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી GIDC માંથી મહારાષ્ટ્રના 23 સહિત 25 બાળમજૂરને મુક્ત કરાવ્યા. વલસાડ જિલ્લામાં બાળમજૂરી વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સંયુક્ત ટાસ્ક ફોર્સે ઉમરગામ અને પારડી GIDC વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ વિશેષ તપાસ 5 અને 6 જૂન દરમિયાન હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ઉમરગામની અરૂણોદય સિરામિક કંપનીમાંથી સૌથી વધુ 19 તરુણ શ્રમયોગી મળી આવ્યા હતા. મુક્ત કરાયેલ કુલ 25 તરુણોમાંથી 23 મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે માત્ર 2 તરુણો ગુજરાતના રહેવાસી છે. જિલ્લા તંત્રે તમામ મુક્ત કરાયેલા તરુણોની સુરક્ષા અને પુનર્વસનની પ્રક્રિયા શરૂ કરી છે. બાળમજૂરી કરાવનારા એકમોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉમરેઠ ખાતે અનાજ સંગ્રહ માટે નવા ગોડાઉનનું 2,80,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. આ ગોડાઉનના બાંધકામથી જાહેર વિતરણ પ્રણાલી વધુ સુદૃઢ બનશે, તો સાથે જ અનાજ સંગ્રહ અને વિતરણ વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થશે. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ વધુ માહિતી આપી હતી.
2: અનાજની સારી રીતે સંગ્રહ કરી શકાય, ખેડૂતોને MSP દ્વારા અનાજ સારી રીતે ખરીદી શકાય અને જે લાભાર્થીઓ છે એને સારું અનાજ અહીંયાથી પહોંચાડી શકાય એ માટેનું પહેલા અગાઉ 2,000 મેટ્રિક ટનનું ગોડાઉન હતું, એને એક્સપાન્ડ કરીને બીજું આ 1,500 મેટ્રિક ટનનું ગોડાઉન ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 7-8 મહિનાની અંદર આ ગોડાઉન તૈયાર થઈ અને આ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
1: અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની એકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય હાર્દિક પટેલે આ મુજબ જણાવ્યું હતું.
3: અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. આવા સમયે 3,500 થી વધુ 3,100 બહેનો અને 400 થી વધુ સ્વયંસેવકો સાથે સુંદર મજાનો કાર્યક્રમ અંબાજી ખાતે કર્યો છે. એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે, પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય છે.
1: અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓ હતા. પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી કિરણ ચૌધરીએ બનાવ અંગે વધુ માહિતી આપી હતી.
4: પાંસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામે જે રીંછડીના અંદર તળાવ આવેલ છે એ તળાવના અંદર 3 બાળકો નાવા માટે ગયેલ છે અને અમને ગામ લોકોના જણાવ્યા અનુસાર સ્થળ સ્થિતિ ઉપર આવ્યા ત્યારે 3 બાળકોનું મૃત્યુ પામેલ હતું. બાળકોની ઉંમર અંદાજિત શક્તુભાઈની ઉંમર 7 વર્ષ છે, વિપુલભાઈની ઉંમર 10 વર્ષ છે અને બચુભાઈની ઉંમર 8 વર્ષ છે.
1: રાજ્યમાં ગરમી અને વરસાદ બંનેનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
5: गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है. उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा. फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए.
1: हवामान विभागना अनुमान मुजब राज्य में 15 जून आसपास चौमासु बेसी शके. અમદાવાદમાં એકા એરેના ખાતે રમાઈ રહેલ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના 3જા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્યચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડલે પરંપરાગત યોગાસન સિનિયર એ મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ મેળવીને 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. અર્જેન્ટિનાની નાબીલા સોલ બરાઝાએ 3 દિવસમાં 2જો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિનાના 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક સાથે સિંગાપુર 3જા સ્થાને છે. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16,83,00,000 રૂપિયાના સાયબર કૌભાંડમાં 1 આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી GIDC માંથી 25 બાળમજૂરોને મુક્ત કરાવ્યા.

0: અંબાજી નજીકના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત અને વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીમાં ગોધરા કેન્દ્ર છે. 7:20 થઈ છે. ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ છે. અલકયાજ્ઞિક અનુરાધા પૌડવાલ અને કવિતા કૃષ્ણમૂર્તિને સાંભળીએ.

0: નરેન્દ્ર ચંચલના સ્વરમાં ગવાયેલા ભક્તિ રચના સાથે જ આજનો આ ભક્તિ સંગીતનો આરાધના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. આ કેન્દ્ર એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર સ્થિત છે. શ્રોતા મિત્રો, 7:45 થઈ છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રિલે કરીશું. બસ હવે થોડી જ વારમાં
1: આકાશવાણીએ પોતાની ઓળખ ઉભી રાખી છે. આજે હવે

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલ 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. અને ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1 હરાવી ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકતોની ખરીદી અને વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. શ્રી શાહની અધ્યક્ષતામાં ત્રિપુરા સ્થિત સરહદ સુરક્ષા દળના બોર્ડર હેડક્વાર્ટરમાં પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારો અંગે મળેલી બેઠક દરમિયાન આ નિર્દેશ જારી કરાયો. ગૃહમંત્રીએ છેલ્લા 5 વર્ષથી જમીનના રેકોર્ડનું ઓડિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોની હેરાફેરી સામે સતત ઝુંબેશ ચાલુ રાખવી અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સરહદી જિલ્લાઓમાં નાણાકીય શિસ્ત સુનિશ્ચિત કરવાની જવાબદારીઓ રાજ્યોની છે. શ્રી શાહે જિલ્લા કલેક્ટર, જીએસટી અધિકારીઓ અને કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDTને નકલી ચલણ સર્વેક્ષણ કરવા તાલીમ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ અને હથિયારોના ખતરાનો સામનો કરવા માટે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવા માટે શિબિરોનું આયોજન કરવું જોઈએ. બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ડોક્ટર જયશંકરે 2015ના ભૂકંપ બાદ પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે વર્ચ્યુઅલી 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 સાંસ્કૃતિક વારસાના પ્રોજેક્ટ્સ નેપાળને સોંપ્યા હતા. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે વ્યક્તિગત નાણાં વ્યવહારોને સરળ બનાવવા માટે સંયુક્ત રીતે UPIનો આરંભ કરાવ્યો. બંને નેતાઓએ ડિજિટલ ઇન્ડિયા ભાષીની અને કાઠમંડુ યુનિવર્સિટી વચ્ચે નેપાળ માટે વોઇસ ફર્સ્ટ ભાષા અનુવાદ પ્લેટફોર્મ માટે રાષ્ટ્રીય ડિજિટલ માળખાગત સુવિધા સહનિર્માણ કરવા માટે સમજૂતીપત્રનું પણ આદાન પ્રદાન કર્યું. ડોક્ટર જયશંકરે બંને દેશોના લોકોની પરસ્પર પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે નેપાળ સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
1: Collaborate closely to maintain security.
2: सुरक्षा बनाए रखने के लिए मिलकर काम करना होगा. दोनों देश आवश्यकता के समय हमेशा एक दूसरे के साथ खड़े रहे हैं. पश्चिम एशिया और मध्य पूर्व में जारी संकट के बावजूद हमने नेपाल को ईंधन की सप्लाई बिना किसी रुकावट के जारी रखी है. दोनों पक्षों की ओर से इस रिश्ते को जो महत्व दिया जाता है वह हाल ही में सामने आया है.
0: डॉक्टर जयशंकर ने नेपाल में वर्तमान युवा सरकार ने सफलता की शुभेच्छा पाठी थी. શ્રી ખનાલે જણાવ્યું હતું કે ભારત નેપાળનું સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર છે અને નેપાળે ભારતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનટીએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર ફેલાતી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીક, એડવાન્સ એક્સેસ અથવા વેચાણ અંગેની અફવાઓનું ખંડન કર્યું છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો માટે નિષ્પક્ષ અને સલામત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે વાંધાજનક ચેનલો, એકાઉન્ટ્સ અને સામગ્રીની સક્રિયપણે ઓળખ કરાઈ રહી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. એજન્સીએ તમામ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને ચકાસેલ વોટ્સઅપ અને ચેનલો દ્વારા પ્રકાશિત સત્તાવાર માહિતી પર

આધાર રાખવા વિનંતી કરી હતી. હવામાન વિભાગે કર્ણાટકના દરિયાકાંઠાના ભાગો, કેરલમ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, અંડમાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આજે આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. તો આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગો અને ઓડિશામાં આજે ગરમીનું મોજું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં એકેના એરેના ખાતે રમાઈ રહેલી પ્રથમ વિશ્વ

0: એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/go અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં એકેના એરેના ખાતે રમાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે યજમાન ભારતે 22 સુવર્ણ, 5 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. પશ્ચિમ બંગાળની રીતુ મંડળે પરંપરાગત યોગાસન સિનિયર મહિલા વર્ગમાં ભારતનો પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ ટીમ સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક મેળવીને 2 સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આર્જેન્ટિનાની નાબિલિયા સોલ બરાઝાએ 3 દિવસમાં બીજો સુવર્ણચંદ્રક જીતતા આર્જેન્ટિના 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક સાથે બીજા સ્થાને, જ્યારે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક સાથે સિંગાપોર ત્રીજા સ્થાને છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરૂષ અને મહિલા ટીમ હોકી ટીમોને અંડર 18 એશિયા કપ 2026માં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે પુરૂષોની ટીમે ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો, જ્યારે મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પરિણામો દેશના યુવા ખેલાડીઓના સમર્પણ, શિસ્ત અને દ્રઢ નિશ્ચયને પ્રતિબિંબ કરે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને ટીમોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પુરૂષ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્ય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું છે. પ્રધાનમંત્રીએ અંડર 18 એશિયા કપ 2026માં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ ભારતીય મહિલા અંડર 18 હોકી ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન બાંગ્લાદેશને 3-1થી હરાવીને રેકોર્ડ 6ઠી વખત ટાઇટલ જીત્યું છે. આ મેચ ગઈકાલે ગોવામાં રમાઈ હતી. 7 વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે ફરી એકવાર ટ્રોફી જીતી છે. એક અહેવાલ.
1: गोवा के मडगांव में खेले गए सैफ महिला चैंपियनशिप 2026 के फाइनल में भारत ने बांग्लादेश को 3-1 से हराकर रिकॉर्ड 6ठी बार खिताब अपने नाम कर लिया. खिताबी मुकाबले की शुरुआत में ही दोनों टीमों के बीच जोरदार टक्कर देखने को मिली. पहले हाफ में भारत की ओर से प्यारी झाकसा गोल करके टीम को बढ़त दिलाई. दूसरे हाफ में भारतीय टीम पूरी तरह हावी नजर आई. संतफिदा ने शानदार गोल कर भारत को फिर बढ़त दिलाई, जबकि लिंडा कॉम ने तीसरी गोल दागकर जीत पर मुहर लगा दी. आकाशवाणी समाचार के लिए पणजी से निखिल उपाध्याय.
0: રશિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે યુક્રેને સેન્ટ પીટરબર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ ગ્રીનગ્રાન્ડ પ્રદેશની આસપાસ 140થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. ગવર્નર એલેક્ઝાન્ડરે યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર રહેવાસીઓને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારો પ્રથમ પાને છાપ્યા છે. દિવસકરે લખ્યું કોકરોચ શક્તિ પ્રદર્શન. ગુજરાત સમાચાર લખે છે હોર્મુઝ બંધ રખાવી અમેરિકન ઓઇલ કંપનીઓને ઘી કેળા. નવગુજરાત સમય લખે છે વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન સૂર્યાની હકાલપટ્ટી, વૈભવ ટીમમાં. આ ઉપરાંત સ્થાનિક સમાચારોમાં રાજ્યના પોલીસ વડા તરીકે અમદાવાદ કમિશનર જીએસ મલિકની નિયુક્તિના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને. રીતુ મંડલે 2 સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બની. ભારતે SAFF મહિલા ચેમ્પિયનશીપ 2026ની ફાઇનલમાં બાંગ્લાદેશને 3-1થી હરાવી ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનો પ્રસારણ છે. યેસુદાસને સાંભળીએ. ફિલ્મનું નામ છે એક બાર કહો.

એક બાર કહો ફિલ્મનું આ ગીત યેસુદાસના સ્વરમાં આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે, સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં સમાચાર પ્રભાત અને સવા 8 વાગે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી થશે.

0: મુકેશ ને આપે સાંભળ્યા ફિલ્મ કભી કભી નું આ ગીત હતું.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
3: વાહ, દિવસ સુધરી ગયો.
4: ફસાણો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
0: કુલીનું આ ગીત શબ્બીર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં.

0: ડેઝર્ટ આવી ગયું, બાકી ચેમ્પિયન હજી આવી નથી.
1: બિલ ભરતા પહેલા તો આવી જશે ને.
2: તો ગર્લ્સ શું ચાલી રહ્યું છે?
3: બિલ થઈ રહ્યું છે.
0: ચાલ તારું કાર્ડ આપ. પિન આપ.
4: આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

ખુદ્દાર ફિલ્મનું ગીત હતું કિશોર કુમાર લતા મંગેશકર અને સાથીઓના અવાજમાં. શ્રોતા મિત્રો, સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ચિત્રલોક કાર્યક્રમ એ સમાપ્ત થાય છે. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડ 102.9 MHz પર સવારના 9:30 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ બસ હવે થોડી જ વારમાં કરીશું.

0: હેલો એફએમ ગોધરા,
1: હા હું સેવલાથી બોલું છું. મેમ
0: કોણ વાત કરી રહ્યા છો આપ?
1: હું ચંદ્રકાંત ગોહેલ.
0: કેમ છો ચંદ્રકાંતભાઈ?
1: હા મારે આપની સાથે વાત થઈ છે બેન.
0: શું કરો છો?
1: હેલો, મારે ગાયન સાંભળવું છે. પ્યાસા સાવન નું મેઘા રે મેઘા.
0: કોણ છે આપના ઘર પરિવારમાં?
1: મારા ઘરમાં મારા મિસિસ છે શોભના ગોહેલ, મારા સન છે ચિંગલ ગોહેલ, અને ક્લિનિકલ લેબ છે સેવાલેબસ મેમ, અને બીજો એક સંઘ છે સુરત છે, તે બીજી વિસ્તારમાં છે. અને મારી દુકાને રિટાયર્ડ મારા ફ્રેન્ડ બેસે છે, એક પીકે સુકલ સાહેબ છે, પછી મારી સામે યાસીન વોરા છે, અને એક

0: દેવીના રિટાયર્ડ છે, શેરખાન ફોરમેન, તે બધા બેન અમે તમારો કાર્યક્રમ આખો દિવસ સવારે 8 થી 8 વાગ્યા સુધી અવિરત ચાલુ જ હોય રેડિયો, પછી અમદાવાદ ચાલે, ગોધરા પછી એ સાંભળીએ છીએ.
1: તો સંભળાવીએ આપને આપની પસંદનું ગીત સાંભળો.

0: દોસ્તો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ હેલો FM ગોધરા. યાંત્રિકી સહયોગ કૃષ્ણવદન વરિયા. પ્રસ્તુતિ નિર્માણ સમીના શેખ. FM ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો FM ગોધરા.
2: ધાનપુર તાલુકાના ગામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે સવારે 10 કલાકે આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
3: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
4: 25 27 27.
3: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
4: 252727.
0: અને ગોધરાનો STD કોડ છે 0262702672.
5: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
6: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
7: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
8: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
5: RBI કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો.

આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. અત્યારે સવારના 10:30 થવા જાય છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમનું સહપ્રસારણ કરીશું બસ હવે થોડી જ વારમાં.

0: बहुजन हिताय बहुजन बहुजन हिताय बहुजन सुखाय 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રંગ રંગ વાદળિયા કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર 10:30 આપ સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ। શ્રોતા મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળીશું રંગીલા ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં, શબ્દરચના મહેબૂબની અને સંગીત આદિત્ય નારાયણનું।

ફિલ્મ છે દિલ સે, કલાકાર છે સોનુ નિગમ અને કવિતા કૃષ્ણમૂર્તિ, સંગીત છે એ આર રહેમાનનું અને શબ્દ રચના ગુલઝારની.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. અમારા આજના કલાકાર છે સુરેશ રત્નોતકર. સાંભળીએ તેમના જ કંઠે ગની દહીંવાલાની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સુરેશ રત્નોતરના કંઠે મીરાબાઈની રચના સાંભળી. આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં આજે સીએમ નિવાસ સ્થાને રાજ્યસભાના ઉમેદવારો સાથે ધારાસભ્યોની બેઠક. પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો. અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઈરાની ડ્રોનનો નાશ કર્યો, તો ઈરાને ગઈકાલે કુવૈત અને બહેરીનમાં અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઇલો છોડી. ઇઝરાયેલના હવાઈ હુમલામાં લેબનાનના સૈન્ય પ્રમુખ બ્રિગેડિયર જનરલ રૂડોલ્ફ હેકલ સહિત 12 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહારો, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું. ભારતે પુનર્નિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલમાં ભાગ લીધો. સાયકલિંગના લાભોનો ઉલ્લેખ કરતા નાગરિકોને આ પહેલમાં જોડાવા વિનંતી કરી. રશિયાની મીરા એન્ડ્રીવાએ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પોલેન્ડની ખેલાડીને હરાવી મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. વિશ્વ ખાદ્ય સલામતી દિવસ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી. ઘરેલુ એલપીજીના ભાવમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડર દીઠ 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સરકારે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રસોઈ ગેસ મળી રહ્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જો કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નથી. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે 354.6 ટ્રાન્સમીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર. સવારના 11:03 થઈ છે. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના આરંભે સાંભળીએ આરઝુ ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત શંકર જયકિશન.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમમાં હવે સાંભળીએ ઝુક ગયા આસમાન ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

0: આ સાથે જ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ છીએ ગેરફિલ્મી હિન્દી ગીતો. સાંભળી અલકા યાજ્ઞિકના સ્વરમાં જાવેદ અખ્તરની આ રચના.
1: समंदर की लहरें अपने सरों पे झाग के ताज सजाए इठलाती हुई साहिलों की तरफ बढ़ती हैं. साहिलों पर चटाने हैं, लहरें चकनाचूर हो जाती हैं. अक्सर सपने भी सच्चाइयों से टकरा के यूं ही टूटते हैं, मगर दिल वो कमबख्त है कि फिर भी उम्मीद करता है, शायद कभी, शायद कहीं.

0: જાવેદ અખ્તરની રચના સાંભળીએ અલકા યાજ્ઞિકના સ્વરમાં.
1: તુમ્હારા નામ મેરી ધડકનો મેં શામિલ હૈ, તુમ્હારા નામ મેરી સાંસો મેં બસા હૈ, તુમ્હારા નામ મેરે તન બદન મેં જિંદગી બન કે રહેતા હૈ. સુન સકો તો સુનો કે ઇન ફિઝાઓ કે હોંટો પર ભી તુમ્હારા હી નામ હૈ. આ સકો તો આ જાઓ કે મેરે સાથ યે ફિઝાએં ભી સદિયોં સે તુમ્હારે ઇંતજાર મેં હૈ.

0: આ સાથે જ હિન્દી ફિલ્મે હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદો પર નાણાકીય વ્યવહાર, મકાન બાંધકામ અને મિલકત ખરીદ વેચાણ પર કડક દેખરેખ રાખવા આહવાન કર્યું છે. ભારતે પુનઃનિર્માણ કાર્યક્રમના ભાગરૂપે નેપાળને 72 આરોગ્ય સંભાળ સુવિધાઓ અને 12 વારસાગત પ્રોજેક્ટ સોંપ્યા. એનટીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પ્રશ્નપત્રના કથિત લીકની અફવાઓ ફગાવી. અમેરિકામાં ગઈકાલે રાત્રે ઓહિયોના ટોલેડોમાં એક કોમ્યુનિટી સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક કરાયેલા ગોળીબારમાં અનેક ઘાયલ. તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોના ભારતના વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત કમિશનની બેઠક ચાલી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું 57 વર્ષની વયે કોચીમાં અવસાન થયું. પોરબંદર પોર્ટ ખાતે આતંકી ઘૂસણખોરીની મોક ડ્રીલ યોજાઈ. વિશ્વ ખાદ્ય સલામતી દિવસ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી. વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારત 22 સુવર્ણચંદ્રકો સાથે ટોચના સ્થાને, રીતુ મંડલ 2 સુવર્ણ જીતનાર પ્રથમ ભારતીય બની. પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાવનગર પોલીસે 16,83,00,000 રૂપિયાના સાયબર કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરી. વલસાડ ટાસ્ક ફોર્સે ઉમરગામ પારડી જીઆઈડીસીમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ.
2: વર્તમાન કેન્દ્ર સરકારે 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે તેના સંદર્ભમાં પ્રસ્તુત છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અંગે વિશેષ ચર્ચા. ચર્ચામાં ભાગ લેશે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સોનલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘ.

0: રાખણી. કાર્યક્રમની પ્રસ્તુતિ દીપશિખા દુર્ગાપાલની.
1: મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. સોનલ આપને નમસ્કાર.
2: આભાર.
1: મિત્રો કેન્દ્ર સરકારના જે 12 વર્ષ સમાપ્ત થયા છે એ સંદર્ભમાં શિક્ષણ ક્ષેત્રમાં જે નવા નવા પરિવર્તનો આવ્યા છે એ વિશે આપણે ડોક્ટર સોનલ સાથે વાત કરવાની છે. ડોક્ટર સોનલ શિક્ષણ સાથે લગભગ 30 વર્ષથી સંકળાયેલા છે અને ગુજરાત યુનિવર્સિટીના પત્રકારિતા વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે. અલગ અલગ સ્તરો પર એમણે કામ કર્યું છે. આપણે જયારે શિક્ષણ નીતિની વાત કરીએ, નવી સરકારને કારણે શિક્ષણ નીતિમાં જે પરિવર્તન આવે એની વાત કરીએ, તો આપણે સૌથી પહેલો ઉલ્લેખ કરવો પડે એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 નો. તો તમારી દ્રષ્ટિએ એનઈપી 2020 એની હાઇલાઇટ શું છે?
2: એટલે જેને વિશેષ શિક્ષણ નીતિ કહેવાય એ બહુ વર્ષો પછી આવી, કારણ કે દુનિયામાં બહુ બધા પરિવર્તનો આવ્યા, મુખ્યત્વે ટેકનોલોજીને લઈને. ભારત જેવા દેશ છે જ્યાં ગ્લોબલાઇઝેશન, આર્થિક ગ્લોબલાઇઝેશન આવ્યું, વૈશ્વિકીકરણ આવ્યું, એટલે એક પાયાના પરિવર્તન વિશ્વના તમામ ક્ષેત્રોમાં આવ્યા. એટલે શિક્ષણ નીતિમાં બદલાવ એ બહુ અનિવાર્ય જરૂરિયાત હતી. અને કોઈ પણ રાષ્ટ્રને મજબૂત બનવા માટે આપણે બધા લોકો સ્વીકારીએ છીએ કે શિક્ષણ એ બહુ મહત્વનું ક્ષેત્ર છે કોઈ પણ દેશને મજબૂત બનાવવા, આગળ લઈ જવા. અને એમાં શિક્ષણ નીતિ એ બહુ નિર્ણાયક પરિબળ છે. એટલે 2017 એનું એક ગઠન કરવામાં આવ્યું અને એનો જે અહેવાલ છે એ 2019 તૈયાર થયો, પણ જેને નીતિ સ્વરૂપે એ 2020. અને એટલા માટે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020
1: એવું કહીએ છીએ,
2: એનઈપી 2020 તરીકે ઓળખીએ છીએ. એની 3 મહત્વની જેને તમે ધ્યેયો કહી શકો એ છે, સમાન શિક્ષણ, સમાવેશી શિક્ષણ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતું આંતર વિદ્યાકીય શિક્ષણ. કે જેમાં આપણે એવું જાણીએ છીએ કે સ્પેશિયલાઇઝેશનના નામે બીજા વિષયની આપણને ખબર જ ના હોય. હવે જીવાતું જીવન તો એકબીજા સાથે સંકળાયેલું છે, બરાબર. એટલે તમે કોઈ ગામની વાત કરો તો એમાં ખેતી છે એ વિજ્ઞાનનો પણ વિષય છે, સમાજ વિજ્ઞાનનો વિષય છે, ભાષાનો વિષય છે. તો આમાં મુખ્ય વાત એ છે કે એમાં આંતર વિદ્યાશાખાકીય, જેને ઇન્ટર ડિસિપ્લિનરી ટીચિંગ એપ્રોચ કહે છે, એના પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. કે તમે માનો કે હું એન્જિનિયરિંગ ભણું છું એટલે મારે ભાષાની શું જરૂર, એવું નથી.
1: એટલે પહેલા આપણે એને એવું નહોતા માનતા.
2: હા, એ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં એવું હતું કે સ્પેશિયલાઇઝેશનના નામ હેઠળ જેમાં તમે ભણો એમાં તમારું જ્ઞાન અને સમજણ હોય, પણ બાકીના વિષયો સાથેનું તમારું અનુસંધાન ઓછું થતું જાય. પણ આમાં એવી તક આપવામાં આવી છે કે તમે આંતર વિદ્યાશાખાકીય અપ્રોચથી ભણી શકો. એટલે તમે મેથેમેટિક્સ ભણતા હો,
1: બરોબર,
2: કે એડવાન્સ સ્ટેટિસ્ટિક્સ ભણતા હોય, તમને એવું લાગે કે મને સંગીત પણ શીખવું છે, તો તમે શીખી શકો, એની ક્રેડિટ પણ મેળવી શકો. એટલા માટે આપણે એને સર્વાંગી વિકાસ સાથે જોડીએ છીએ. મને એવું લાગે છે કે સૌથી વધારે મહત્વની વાત આખા જે એનઈપી 2020 જે છે એમાં આ બાબત છે,
1: બરોબર. તો પાછલી શિક્ષણ નીતિ ને આ શિક્ષણ નીતિમાં એક શિક્ષણવિદ તરીકે સૌથી મહત્વનો તફાવત કયો છે?
2: મારી દ્રષ્ટિએ 2 મહત્વના મુદ્દાઓ છે. આપણે માતૃભાષાનું મહિમા ઘણી બધી રીતે ગાયો, પણ માતૃભાષાને એક પસંદગી અથવા એક શિક્ષણનો મેન્ડેટરી ભાગ તરીકે આ નીતિમાં મૂકવામાં આવ્યો છે. અને બીજું કે ભારતની પોતાની જ્ઞાનની પરંપરા છે. તમે જો આધુનિક વિજ્ઞાનનો ઇતિહાસ જુઓ તો ભારતમાં એ 200 વર્ષથી 250 વર્ષથી કઈ જૂનો નથી.
1: બરોબર.
2: તો આપણું જે સિવિલાઇઝેશન છે એ તો 5000 વર્ષથી પણ જૂનું છે. તો એ આપણે એક પ્રજા તરીકે, નાગરિકો તરીકે કેવી રીતે વિકસ્યા, આપણી જ્ઞાનની પરંપરા છે, આપણી આરોગ્યની પરંપરા છે, આપણા સામાજિક રિવાજોની પરંપરા છે, આપણી ફિલોસોફીની પરંપરા છે. તો આપણે એના માટે ગૌરવ ચોક્કસ લેતા હતા અને એ શીખવા માટેનું વિશેષ પ્રોવિઝન હતું. પણ આ નીતિમાં એવું છે કે ભારતીય જ્ઞાન પરંપરા જે છે, જેને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ IKS તરીકે પણ ઓળખીએ છીએ, એ તમામ વિષય જે છે એની સાથે તમારે સાંકળીને જોવાનું, જેમાં ગીતા, ઉપનિષદ, વેદ, પુરાણ, તમારી ઇન્ડિજિનિયસ વે ઓફ લિવિંગ. એટલે આ 2 બાબતો એવી છે કે જે મારી દ્રષ્ટિએ આખી જે શિક્ષણ નીતિ છે, એક માતૃભાષામાં શિક્ષણ અને ભારતીય જ્ઞાન પરંપરા પર વિશેષ ભાર, એ બહુ મહત્વની બાબત છે.
1: અચ્છા, હવે આપણે જે ઉચ્ચ શિક્ષણની વાત કરીએ ડોક્ટર સોનલ, તો એની ગુણવત્તા સુધારવા પર આમાં એનઈપીમાં શું જોગવાઈ છે અથવા તો એ કઈ રીતે કાર્ય કરે છે?
2: એમાં એમણે 3 બાબતો પર બહુ વિશેષ ભાર આપ્યો છે. એક છે રિસર્ચ,
1: બરાબર,
2: સંશોધન, ઇનો

0: વેશન તમે કંઈક નવી રીતે કઈ વાતને જોઈ શકો છો,
1: બરોબર,
0: જેને આપણે ક્રિટિકલ થિંકિંગ કહીએ છીએ. પહેલી જ વાત તમારું, તમે ઓરિજિનલ એનો દસ્તાવેજ જુઓ તો એમાં વિશેષ ભાર જે છે એ ક્રિટિકલ થિંકિંગ વિશે આપ્યો છે કે જેમાં તમે કોઈ પણ વાતને જુદી રીતે જોતા શીખો. સંશોધન એક બીજો એનો મહત્વનો ભાગ છે. અને ત્રીજો જે છે એ છે વિસ્તરણ, જેને આપણે એક્સટેન્શન કહીએ છીએ. હવે એમાં તમે વિસ્તરણની સાથે સાથે તમારા વ્યવસાયિક સ્કિલ એટલે કૌશલ્ય પણ શીખી શકો. આ બંનેને જોડતી જે વાત છે એ છે ઇન્ટર્નશીપ. એટલે ઉચ્ચ શિક્ષણમાં ઇન્ટર્નશીપ દરેક વિષયોમાં એનો ભાગ બનાવી છે.
1: એટલે આપણે એવું કહી શકીએ કે પ્રેક્ટિકલ શિક્ષણ મળે વિદ્યાર્થીને, એની ઉપર ભાર છે. હા હા
0: હા, એટલે આપણે ત્યાં એવું હતું કે ભાઈ આપણું જે મોટાભાગનું શિક્ષણ છે વધારે પરીક્ષાલક્ષી અને પુસ્તકલક્ષી છે,
1: બરોબર,
0: એને જીવનલક્ષી અને વધારે વ્યવસાયલક્ષી બનાવવા માટે ઘણા બધા વ્યવસાયો જેમ કે મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ઇન્ટર્નશીપ હતી પણ બાકીના વિષયોમાં નહોતી. દાખલા તરીકે બીકોમ થાય તો એ બેંકમાં ના પણ ગયા હોય અને છતાં એ ફાઇનાન્સનું જોતા હોય, તો એવું નહીં. હવે તમારે ફરજિયાત દરેક વિષયમાં ઇન્ટર્નશીપ કરવાની થશે. એટલે મને એવું લાગે છે કે એને કારણે આપણે જે વિચારીએ છીએ કે એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને એક ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ થાય. દાખલા તરીકે તમે બેંક મેનેજર છો તો તમને કોને લોન આપવી જોઈએ અને કોને જરૂર છે એ જાણવા માટે તમારે એની સોશિયોલોજી જાણવી પડે,
1: બરોબર છે,
0: તમારે એમની સાથે વાત કરવા માટે તમને એની ભાષા આવડવી જોઈએ. તો આવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને આપણે વારંવાર આની વાત કરીએ છીએ કે એમ્પ્લોયબિલિટી નથી, તો એ એમ્પ્લોયબિલિટી વધારવા માટે
1: પ્રયાસ ચોક્કસ થયો છે.
0: એટલે આંતરવિદ્યા શાખાકીય જે અભિગમ છે એ માત્ર ને માત્ર કંઈ સૈદ્ધાંતિક નથી, એનો વ્યવહારિક ઉપયોગ છે,
1: બરોબર.
0: તો ઇન્ટર્નશીપ થકી ઉચ્ચ શિક્ષણમાં એને તમે પૂરી શકો. બીજું જે મહત્વનું પાસું ઉચ્ચ શિક્ષણમાં જે છે ને એ છે એમઈએમઈ, મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ, જેને આપણે ચોઇસીસ કહીએ છીએ,
1: બરોબર.
0: એટલે આપણી ભારતીય જ્ઞાન પરંપરામાં કહે છે ને કે ભાઈ મુક્તિ અપાવે તે વિદ્યા, અને એ મુક્તિનો અર્થ અહીંયા પસંદગીના સંદર્ભે છે.
1: અચ્છા,
0: કે જેમાં તમે બે વર્ષનો ડિપ્લોમા, એક વર્ષનો સર્ટિફિકેટ અને ત્રણ વર્ષ પછી ગ્રેજ્યુએશન કરી શકો અને ચાર વર્ષ પછી પણ ગ્રેજ્યુએશન પૂરું કરી શકો. અને આ મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ તમને તક મળે છે કે ભાઈ તમને એવું લાગે કે મારે મારી વ્યવસાયિક સજ્જતા માટે એક વર્ષનો સર્ટિફિકેટ કરીને છોડી દેવું છે તો તમે છોડી દઈ શકો,
1: બરોબર છે.
0: અને એને કારણે શું થશે, માત્ર ડિગ્રી માટે નહીં ભણે, જ્યારે એને એવું થશે કે મારી સજ્જતા છે ને હવે હું આમાંથી એક્ઝિટ કરી શકું છું તો એને ડિગ્રી પણ મળશે અને એની નોકરી કરવાની તક જતી પણ નહીં રહે,
1: બરોબર છે.
0: એવી જ રીતે એક ક્રેડિટ બકેટ તૈયાર કરવામાં આવે છે કે જેમાંથી તમે તમારી માર્કશીટ તૈયાર કરી શકો. દાખલા તરીકે મને એવું લાગે કે ભાઈ મારો વિષય જે છે મીડિયા અને કમ્યુનિકેશન એ શીખવાની સાથે સાથે મને એવું લાગે છે કે મારે ગુજરાતી સાહિત્ય પણ શીખવું અને મને એવું લાગે છે કે મારે ફિઝિક્સ પણ શીખવું છે, તો આ તક આપણી પાસે નહોતી.
1: હવે
0: ઓન પેપર વસ્તુ તમે કરી શકશો. એની માટે યુનિવર્સિટીઓને પણ સૂચના અપાઈ છે, ઘણા બધા જેને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કહી શકાય એ પણ એમાં કરવામાં આવ્યા છે. તમે ચાર વર્ષનો ડિગ્રી કરીને સીધા પીએચડીમાં પણ અપ્લાય કરી શકો છો, એટલે સંશોધનને પણ આ રીતે પ્રોત્સાહન આપી શકો તમે. કારણ કે પહેલા આપ જાણો છો કે પીએચડીમાં એડમિશન મેળવવાનું જ મુશ્કેલ હતું. તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો બે વર્ષ, પછી એમાં 55% આવે, પછી તમે આ કરી શકો. એટલે આ પ્રકારની એક ફ્લેક્સિબિલિટી, જે વિદ્યાર્થીઓના હિતની ફ્લેક્સિબિલિટી તમે કહી શકો, એ ઉચ્ચ શિક્ષણમાં છે.
1: હવે આપણે જયારે વ્યવસાયિક શિક્ષણની વાત કરીએ તો વ્યવસાયિક શિક્ષણ અને આપણું જે શિક્ષણનો મુખ્ય પ્રવાહ છે એ બંનેને એનઈપી કઈ રીતે જોડે છે એ પણ થોડી વાત કહેશો.
0: આ બહુ મહત્વનો સવાલ છે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે વ્યવસાયિક શિક્ષણ એનાથી જે છે એ બાકીના શિક્ષણથી જુદું છે. હું એવું માનું છું કે તમામ શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણનો અર્થ શું છે, તો કે ભાઈ તમારો વ્યવસાય અને તમારો અભ્યાસક્રમ વચ્ચે ઓછામાં ઓછું અંતર હોય,
1: બરોબર છે,
0: રાઈટ. દાખલા તરીકે તમે સાયકોલોજી ભણો છો તો તમે સાયકોલોજીમાં બાળકોના મનોવિજ્ઞાન પર પીએચડી કર્યું, પણ તમે ત્રીજા ધોરણમાં વાર્તા કહી શકો છો બાળકોને કે જેમાં બાળકને રસ પડે,
1: બરોબર,
0: તો એ મારા જ્ઞાનનું એપ્લિકેશન છે. હું બાળકોની મનોવિજ્ઞાનની નિષ્ણાત હોઈ શકું પણ મારી આ જ્ઞાન જે છે એ હું જ્યાં સુધી અપ્લાય નથી કરતી ત્યાં સુધી એ જ્ઞાન જે છે એનો અર્થ નથી રહેતો. એટલે મને એવું લાગે છે કે માત્ર વ્યવસાયિક નહીં, તમામ અભ્યાસક્રમો જે છે એને તમારે વ્યવસાય સાથે અને સમાજ સાથે બંને રીતે જોડવા પડે,
1: બરોબર,
0: તો જ એમાંથી

0: ઓટોમેટિકલી એક એમ્પ્લોયબિલિટી વધે. દાખલા તરીકે આપણે ત્યાં લોકો માને છે ગુજરાતી ભાષા, પણ ગુજરાતીમાં પણ આ ત્રણ બાબતો છે ભાષા શિક્ષણની. કારણ કે ભાષામાં આપણે એવું એક જમાના માનતા હતા જેને અંગ્રેજી આવડે એને જોબ મળે, અત્યારે એવું નથી, જેને સારું ગુજરાતી આવડે એને જોબ મળે. કારણ કે અંગ્રેજીમાં તો ઘણા બધા આખા દેશમાંથી યુવક યુવતીઓ મળી જાય, ગુજરાતીમાં અત્યારે એવું છે કે તમારું 80% જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ ગુજરાતી માધ્યમમાં થાય છે.
1: બરોબર.
0: એટલે હવે જો તમે સારા લેખકો, સારા મીડિયા કન્ટેન્ટ ક્રિએટર ગુજરાતીમાં ઉભા કરો તો ગુજરાતીમાં તો નોકરી છે જ. કારણ કે ભાષા શિક્ષણની ત્રણ બાબતો છે, વ્યાકરણ જે આપણે ભણીએ છીએ કોઈ પણ ભાષા ભણતી, બીજું છે સાહિત્ય, અને ત્રીજું છે પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન. હવે આપણે જ્યારે થિયરીટિકલ લેંગ્વેજ ભણીએ છીએ ને ત્યારે આપણે મોટા ભાગે સાહિત્ય અને વ્યાકરણ જ ભણીએ છીએ, ભાષાનું મૂળ કામ તો પ્રત્યાયનનું છે,
1: એ આપણે
0: ભૂલી જઈએ છીએ. તો આપણે કેમ ગુજરાતીમાં બીએ થયેલા અભ્યાસક્રમને તમે વ્યવસાય સાથે ના જોડી શકો? જોડી જ શકો. તો આ તક મને એવું લાગે છે કે બહુ મોટા પ્રમાણમાં એમની પીમાં ઉભી થઈ છે. કારણ કે તમે ઇન્ટર્નશીપ કરો એટલે તમને ખ્યાલ આવે કે મારા વર્ગખંડ અને મારું વ્યવસાય આના વચ્ચે જે તફાવત છે, મારે કેટલું સજ્જ થવું પડશે મારા વ્યવસાયમાં ફિટ થવા માટે. એ એક મોટી જે ગેપ છે એને પૂરવાનો પ્રયત્ન
1: શિક્ષણ પ્રથામાં થયો છે. અચ્છા, બીજું એક મહત્વની વાત, ડિજિટલ શિક્ષણની આપણે જયારે વાત કરીએ તો એ કઈ રીતે આમાં એને આવરી લેવામાં આવ્યું છે અને કઈ રીતે આપણા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે?
0: હા, એટલે આમાં એવું છે કે જે પરંપરાગત શિક્ષણ અને નવું આધુનિક શિક્ષણ આ બંનેનો સમન્વય આ બંનેમાં કરવામાં આવ્યો છે. એટલે ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરો છો, પણ જે સ્ટ્રક્ચર છે તમારું સેમિસ્ટર સિસ્ટમનું ને ક્રેડિટનું એ તો વિદેશનું છે. તો આ આખી નીતિ છે ને સમન્વયની નીતિ છે. માત્ર આપણે આપણું જે છે એને ભૂલી જઈએ એ પણ બરાબર નથી, પણ તમારે વિશ્વ સાથે કદમ મિલાવવા માટે એ પદ્ધતિને અમલમાં મૂકવી પડે. એટલે ઘણા બધા કોર્સમાં 45% સુધી તમે ઓનલાઈન માટેની છૂટ ગવર્મેન્ટ તમને આપશે, જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે એ વ્યવસાયની સાથે પણ ભણી શકે. અને આપણે વિશ્વના જ્ઞાનમાં જ્યારે તમે ઓનલાઈન અવેલેબલ છો ત્યારે આપણી એક હાજરી નોંધાવી શકીએ.
1: બરોબર છે.
0: એટલે ટેકનોલોજી ઉપર આમાં વિશેષ ભાર આપવામાં આવ્યો છે, અને ટેકનોલોજીનો ઉત્તમ ઉપયોગ શિક્ષણમાં કઈ રીતે કરી શકાય. અત્યારે એઆઈ એક આપણે એને પડકાર તરીકે જોઈએ છે, પણ એક તક પણ છે. અને ઉચ્ચ શિક્ષણમાં બહુ બધા બદલાવ એઆઈ પછી તમારે લાવવા પડશે, તો એની માટેનું સંશોધનની જોગવાઈ નો પ્રસ્તાવ પણ આ ચોક્કસ આપવામાં આવ્યો છે.
1: જી, એટલે આપણે કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ એટલે એનઈપી 2020 ની વાત કરીએ તો ઘણા બધા આપણને સારા સંકેત આપણને મળે છે ભવિષ્ય માટે, એવું આપણે કહી શકીએ. એક શિક્ષણવિદ તરીકે સોનલ, તમારે એનઈપી 2020 ને એક વાક્યમાં કહેવી હોય તો તમે કઈ રીતે એને કહેશો?
0: આપણે ઇન્ક્લુઝિવનેસ, અત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર વિશ્વ કામ કરે છે, જેમાંથી આપણે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ જેને આપણે સમાવેશી વિકાસ કહીએ છીએ, હું એવું માનું છું કે સમાવેશી વિકાસ કરી શકીએ એવી ઘણી બધી તકો આમાં છે.
1: બરોબર.
0: અને હું એને જ મુખ્ય વાત માનું છું, કારણ કે આપણે સર્વાંગી વિકાસ છે એ શિક્ષણનો હેતુ હોવો જોઈએ, માત્ર વ્યવસાયિક નોકરી મળી જાય એવો નહીં હોવો જોઈએ. એટલે સર્વાંગી વિકાસ જે છે અને સમાવેશી વિકાસ આ બંને મુદ્દાઓ સૌથી વધારે એનઈપી દ્વારા તમે એનું સંવર્ધન કરી શકો એવો અવકાશ છે. હું એવું માનું છું કે તમે આ એક પ્લેટફોર્મ છે એને ઉત્તમ રીતે તમારા વિકાસમાં તમારા પોતાના અંદર ઇન્વેસ્ટ કરવા માટે આનો ઉપયોગ કરો તો હું એવું માનું છું કે ચોક્કસ આપણે સારા નાગરિકો પણ આપી શકીશું અને એકદમ સક્ષમ પ્રોફેશનલ પણ દેશને અને દુનિયાને આપી શકીશું.
1: તો આપણું જે સ્વપ્ન છે 2047 સુધીમાં વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એમાં આપણે આ શિક્ષણ પદ્ધતિ એક બહુ મહત્વનો ભાગ ભજવશે એ આશા સાથે. અને ડોક્ટર સોનલ, આપે બહુ સરળ ભાષામાં નવી શિક્ષણ નીતિ વિશે કેટલીક ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો આભાર. આપને ખૂબ શુભેચ્છા.
0: થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 અંગે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા પ્રોફેસર સોનલ પંડ્યા અને શ્રી ત્રિલોક સંઘાણીની વિશેષ ચર્ચા. કાર્યક્રમના પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.

જો તમે મિત્રો આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ નિશા ઉપાધ્યાયના સ્વરમાં ભાગ્યેશ જાની રચના

0: મિત્રો, આકાશવાણીના ગૌરવશાળી તથા ભવ્ય 90 વર્ષની ઉજવણીના અવસરે પ્રસ્તુત છે દીપક નારાયણ, એડિશનલ સેક્રેટરી અને ફાઇનાન્શિયલ એડવાઇઝર, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારનો શુભેચ્છા સંદેશ.
1: 8 જૂન કો આકાશવાણી કે 90 વર્ષ પૂરે હોને કે ઉપલક્ષ મેં આપ સબકો હાર્દિક બધાઈ દેના ચાહુંગા. ભારત કા લોક સેવા પ્રસારક હોને કે નાતે આકાશવાણી પિછલે 9 દશકોં સે જનતા કા જ્ઞાનવર્ધન ઓર મનોરંજન કરને કે સાથ સાથ સંકટ સમય કા સાથી ભી રહા હૈ. ગીત સંગીત, નાટક ઓર ઉચ્ચારિત શબ્દ કી જો અમૂર્ત ધરોહર આકાશવાણી કે પાસ હૈ, વો શાયદ કહીં ઓર નહીં હોગી. આકાશવાણી અહેમદાબાદ 1949 સે જનતા કે સાથ, જનતા કે લિયે કામ કર રહા હૈ. ઉચ્ચ કોટી કે કાર્યક્રમો કા નિર્માણ કરને કે સાથ હી સમય સમય પર નવીનતમ

0: ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વિડીયો લાઈક કરવાના પૈસા મળશે, સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: નમસ્કાર. રોજ કંઈક નવું શીખવી જાય છે. જિંદગી કેટલા અધૂરા છીએ એ સમજાવી જાય છે. જિંદગી શક્ય અશક્યની સંભાવનામાં રમાડી જાય છે. જિંદગી હથેળીમાં રોજ ચાંદ બતાવી જાય છે. જિંદગી મિત્રો, કંઈક આવી જ જિંદગી આપણે જીવી રહ્યા છીએ. અને આ જિંદગીમાં જ્યારે લાગણીના સંબંધો કે પછી સંબંધોમાં લાગણી મળી જાય ત્યારે મન કંઈક આવું જ કહે છે, શોધે છે મને ત્યાં જ્યાં મારા નિશાન પણ નથી હોતા. ક્યારેક ખુદમાં પણ શોધી જો, લાગણીના સંબંધો ક્યારેય વાહિયાત નથી હોતા. મિત્રો, આપનો અને અમારો સંબંધ પણ આવી જ લાગણીનો છે. આપની વર્ષોથી અવિરત અમને સાંભળવાની આપની લાગણીનો ઉત્તર અમે આપની પસંદગીના વધુને વધુ સારા કાર્યક્રમો બનાવીને આપીએ છીએ. આ લાગણીને વધુ મજબૂત બનાવતા આજના સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત, અભિવાદન. આપની રેડિયો સખી ભાવના દોશીના સ્નેહસભર નમસ્કાર. મિત્રો, દર વખતની જેમ આજનો કાર્યક્રમ પણ ખાસ છે. એક એવા મહિલાને મળવાના છીએ જે 73 વર્ષની ઉંમરે અન્યની સેવા લેવાના બદલે સેવા કાર્ય કરે છે. તેઓ ચોકલેટ બનાવે છે, અથાણા બનાવે છે, જુદી જુદી વાનગી સ્પર્ધામાં ભાગ લે છે, સ્ટીચિંગ કરે છે અને જીવનને એક ઉત્સવની જેમ માણે છે. એ છે ઉર્મિલાબેન રાજાણી. તેઓ આપણને અથાણા બનાવતા શીખવવાની સાથે સાથે જીવન કેમ જીવવું એ પણ શીખવશે. ઉર્મિલાબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ.
0: ઉર્મિલાબેન, આપ અથાણા બનાવો છો અને તેને તમે પોતાનો બિઝનેસ પણ બનાવ્યો છે, એટલે આજે મોટી સંખ્યામાં બહેનો તમારી પાસે અથાણા બનાવવાનો ઓર્ડર આપે છે અને તમે હોશે હોશે અથાણા બનાવ્યા.

0: આપો છો. તો આ જે યાત્રા છે તેની શરૂઆત કઈ રીતે થઈ?
1: મને પહેલેથી જ ઘણા વર્ષોથી અથાણાનો તો નાનપણથી શોખ જ હતો, એટલે હું કાયમ જે સિઝન આવે તો બધા થોડા થોડા અથાણા તો બનાવું છું. પછી ધીમે ધીમે એમ કે મેરેજ ત્યાં સાસરે ગયા, બાળકો, મારે 3 દીકરીઓ છે, તો બે દીકરીઓ સર્વિસ કરતી હતી સ્કૂલમાં, તો દરરોજ એ લોકો ટિફિન લઈ જાય તો ગરમ ગરમ નાસ્તાને સાથે હું અલગ અલગ અથાણા દેતી એમને.
0: બરાબર.
1: તો એ લોકોનો ગ્રુપ હોય, બધા સાથે બેસી અને નાસ્તો કરતા, એમાં બીજા ટીચરો બધા ચાખે એકબીજા એકબીજાનું, તો એ લોકોને બહુ જ ભાવ્યું. તો અથાણાની સિઝન આવી તો કે મેડમ, એ કે તમારા મમ્મીને કહો ને અમને અથાણા બનાવી દે. એટલે મારી દીકરીઓ કે ઘરે આવીને મને વાત કરી કે મમ્મી, બધા ટીચરોને ભાવે છે તો તમે અથાણું બનાવી દેશો? એટલે મેં તો કોઈ દિવસ બહારનું કામ કર્યું નહોતું, તો આપણાથી એમ કેમ બનાવીને પૈસા લેવાય?
0: બરાબર.
1: તો કે મમ્મી, એમાં શું થઈ ગયું, એ લોકો સામેથી માગે છે ને આપણે બનાવી દેવું છે, અને તમારી વસ્તુ આટલી સરસ બને છે તો તમે કરો ને કે. એટલે મેં વિચાર કર્યો, મેં તો કરું કે નહીં, તો છોકરીઓ કે નહીં મમ્મી તમે બનાવો, ટીચરોને જોઈએ છે. એટલે એ મેં પેલા શરૂઆતમાં થોડા થોડા થાણા બધા બનાવી દીધા, તો બધાને બહુ જ ફાયવા. પછી ધીમે ધીમે એમાં વધારો થતો ગયો, અને પહેલેથી જ બનાવવામાં એમ કે વસ્તુ બધી સારી જ રાખવી, પ્રિઝર્વેટિવ ન નાખવો, કલર નહીં, અને સારામાં એલી વસ્તુ જ બધી નાખવાની, એ જ ઓલાથી બનાવતી હું. તો ધીમે ધીમે કરતા આજે 15-17 વર્ષ થયા, આટલો બિઝનેસ વધી ગયો છે.
0: વાહ વાહ, સરસ. અને કયા કયા અથાણા બનાવો એ જણાવો.
1: હા, જો ગુંદા કેરી, ગોળ કેરી, છુંદો, મુરબો, પંજાબી અથાણું, ચણા મેથી, કેળા, ડારા, ગરમર, બધા અથાણા બનાવું છું.
0: બરાબર. અને ખાસ તો તમે બીજા નવી પેઢીને અથાણા ભાવે એના માટે તમે વેરિએશન પણ કરતા?
1: વેરિએશન કરું છું. એમાં મિક્સ કઠોળનું અથાણું બનાવું, મિક્સ વેજીટેબલ, આદુ લસણનું બનાવું, પછી ખજૂર અને લીંબુનું, કે જે ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે, એ પણ બનાવું છું.
0: બરાબર. અને આમ તો ઉર્મિલાબેન, બીજી પણ આપની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એના વિશે પણ આપણે વાત કરશું, પણ પહેલા બહેનોને આ જે અથાણા છે એની રેસીપી થોડીક આપ અમને જણાવો.
1: એટલે જો ગોળ કેરી છે સમજો, તો ગોળ કેરીમાં આમ તમે મૂળ જોઈએ તો બધા સ્વાદ આવી જાય છે. તીખો, મીઠો, ખાટો, ખારો, કડવો, બધા રસ એમાં આવી જાય છે. એટલે એ બધા રસના હિસાબે ગોળ કેરી એકદમ સરસ થઈ જાય. અને ગોળ કેરીમાં પ્રિઝર્વેટિવ કે કોઈ દિવસ કોઈ જાતની વસ્તુ નાખતા જ નથી અમે. એવી જ રીતે ગુંદા કેરી છે, તો એમાં એ ખારું અથાણું થાય, તો એમાં એક ગોળ સિવાય બીજા બધા સ્વાદ આવી જાય છે. ત્રીજું એ કે ચણા મેથી, તો ચણા અને મેથી બે ફાઈબર વાળા છે અને એ પણ ખારું અથાણું થાય છે, તો એમાં એક મીઠા સિવાય બધા સ્વાદ આવી જાય છે. મુરબો અને છુંદો, કે જે એમાં સાકરનું પ્રમાણ વધારે હોય છે, તો એ જે લોકોને એસિડિટી હોય અથવા જે લોકોને નબળાઈ હોય એ લોકો માટે આ એકદમ ઠંડુ અને હેલ્ધી છે, છુંદો અને મુરબો બંને.
0: બરાબર.
1: મુરબામાં શું છે કે કેસર, એલચી, તજ બધી વસ્તુ આવે છે એમાં, એટલે એકદમ ઠંડક આપે છે આપણા પેટમાં અને શરીરમાં બધી જગ્યાએ.
0: બરાબર. અત્યારને પેઢી કદાચ અથાણા ખાવાનું પસંદ નથી કરતી, પણ અથાણા આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક તો છે જ,
1: બધી રીતે ફાયદાકારક છે, હરેકમાં હરેક ગુણ છે જ. આપણે એમાં ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડી જાય કે આમાં કયા ગુણ છે, કારણ કે કુદરતની બનાવેલી જ વસ્તુ છે, એને બનાવેલી છે, એટલે એમાં ગુણ તો હોય જ.
0: અને ઉર્મિલાબેન, આ તો અત્યારના સમયમાં બધા શાકભાજી મળે છે, પરંતુ અમુક સિઝનમાં આપણને શાકભાજી ન મળતા, તો અથાણા સાથે આપણે ભોજન કરવાની પ્રથા હતી.
1: હા, સાવ સાચી વાત છે. આગળના જમાનામાં છાશ રોટલો, શાક રોટલો એવું જ ખાતા, અને લેડીઝો કામ કઈ નવરા થાય અથવા તો સવારે થાયકા હોય ને કઈ ન હોય તો અથાણું ને રોટલી, અથાણું ને રોટલો, અને ખીચડી હોય તો એની સાથે કેળા, ડારા, ગરમ ને રોટલો, એ ખાઈને પણ આનંદ કરતા બધા.
0: ખરી વાત છે. તો બીજા અથાણાની કઈ રેસીપી આપ અમને જણાવો છો?
1: ગરમર, ડારા, કેળા જેવા અથાણા આ પ્રાકૃતિક તત્વો રહેલા છે. હવે જે શરીર માટે તાજગી, પાચન સુધારે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, આથી લોકોને માત્ર સ્વાદનો આનંદ જ નહીં પરંતુ આરોગ્યદાયક જીવનશૈલી પણ મળે છે.
0: મળે છે, બરાબર.
1: આથી આ પરંપરાગત અથાણાને ફરીથી અપનાવવાની જરૂર છે, જેથી પ્રકૃતિ અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન જાળવાય.
0: બરાબર છે.
1: હવે એક એમાં અથાણામાં ગરમર છે, તો ગરમરના શું ફાયદા?

0: દા છે એ હું તમને જણાવું. ગરમર જેવી વસ્તુ આ પ્રાકૃતિક ગુણધર્મ હોય છે કે જે દર્દ અને સોજા ઉતારવાનું કામ આપે છે. બીજું છે ડારા. ડારા જેવા કે અથાણામાં પાચન સુધારવાનું, ગુણ વધારવાનું, આંતરિક તંદુરસ્તીમાં મદદરૂપ થાય છે. આ ડારાનો ગુણધર્મ છે. તમામ પરંપરાગત અથાણા આપણા શરીરને બળ, ઉર્જા અને રોગોની સામે પ્રતિકાર બનાવે છે. બીજું કેળા. કેળા પણ અત્યંત ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી હૃદયને સ્વાસ્થ્ય સુધારો, બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. કેળા પણ મહત્વપૂર્ણ પરંપરાગત અથાણામાં સામેલ કરવાથી આપણો આહાર વધુ સમૃદ્ધ અને સંતુલિત બને છે.
1: અને આમ જોઈએ ને ઉર્મિલાબેન, તો તમે જે વાત કરી કે ગોળ કેરી છે કે ખાટી કેરી છે, તો એ બધા અથાણા તો સામાન્ય રીતે લોકો બનાવતા જ હોય, પરંતુ તમે જે ડાળા ગરમરની વાત કરી એની રેસીપી અમારી બહેનોને જણાવો કે એ અથાણું કઈ રીતે બને.
0: ગરમર જે બજારમાંથી લઈ આવીએ છીએ આપણે, તો પેલા એકદમ એના પર માટીનું પ્રમાણ વધારે હોય છે. પેલા એકદમ ધોઈ કરી અને એકદમ સાફ કરી નાખવાનું, પછી એને છાલ ઉતારવાનો, અને છાલ ઉતારીને તરત જ પાણીમાં જ રાખવાનું, નતરી કાળી થઈ જાય છે. એટલે એ બધે નાના નાના પીસ, લગભગ બબે ત્રણ ત્રણ ઇંચના પીસ કરી ગોળ ગોળ, બહુ જાડી હોય તો એને વચ્ચે ફાડ કરીને પણ કરી શકાય છે. અને પછી એમાં હળદર મીઠું નાખીને એક રાત રાખી દેવાનું.
1: બરાબર.
0: પછી બીજા દિવસે એમાં કેરીનું પાણી જે નીકળ્યું હોય, ગોળ કેરી આપણે બનાવી હોય એમાં હળદર, કેરીમાં હળદર મીઠું નાખ્યું હોય એ પાણી આપણે રાખવાનું. એ પાણી આમાં નાખી એના પર કંઈ પણ વજન રાખી અને બરણીમાં ભરી લેવાનું.
1: બરાબર.
0: આ ગરમર થઈ. પછી ડારા. ડારા એ આવે છે આમ તમને દેખીતે જો તો લાંબા, ઓલા મૂળા કેમ લાંબા હોય એવી રીતે લાંબા લાંબાઈ હોય છે ડારા. તેના પાન બધા કાઢી નાખવાના અને એને નાના પર ટુકડા એને કાઢતું જવાનું, એની છાલ ઉતરતી જાય ઓટોમેટિક. એવી રીતે એને સુધારી લેવાનું, શાકની જેમ સુધારી અને પછી એને એક સાઈડમાં રાખી, અને જે આપણે રાઈનો એક લાડવો મળે છે પણ ઘરે પણ બનાવી શકાય, રાઈના કુરિયા, એમાં થોડુંક તેલ નાખીને એકદમ મિક્સરમાં પીસી લેવાનું, એટલે એકદમ ચિકાશ જેવું થઈ જાય. પછી એને એની અંદર કેરીનું પાણી નાખીને એકદમ ફીણવાનું. ફીણીને એકદમ હળવું થઈ જાય ને જ્યારે, ત્યારે એ ડારા પર એને મિક્સ કરી દેવાનું.
1: બરાબર.
0: એટલે ડારા અને ગરમર. અને ત્રીજું અથાણું છે કેળા. કેળા બજારમાંથી આવે એટલે લગભગ 3 થી 4 વાર એને ધોઈ નાખવાના. કેળાની પ્રકૃતિ એકદમ ગરમ, એ એવી રીતે બારોબાર થતા હોય કે એ બધી સિઝન સહન કરીને એ ફળ પેદા થયું હોય. એને બહુ પાણી ન જોઈએ, પણ એને જે તડકો હોય, ઠંડી હોય, ગમે એ હોય, પણ એમાંથી એ ફળ ઉત્પન્ન થઈ જાય છે.
1: અને
0: બારોબાર હોય એટલે ગરમી હોય છે એટલે 3-4-5 પાણીએ ધોઈ અને પછી એમાં હળદર મીઠું નાખી એક રાત રાખી દઈએ. પછી એમાં કેરીનું પાણી અને જરૂર પડે તો થોડુંક સાદું પાણી નાખીને બુડબુડાવું પાણી, મીઠું એમાં જરા વધારે પ્રમાણમાં નાખવાનું, જેથી કરીને કેળાનો કાચું કેળું ખાશો તો તમને કડવાશ ઉપર લાગશે. મીઠું ને હળદર નાખ્યા પછી અને કેરીનું પાણી નાખ્યા પછી એનો સ્વાદ આખો બદલાઈ જાય છે અને એનો ગુણધર્મ એટલા સરસ થઈ જાય છે કે જે આપણને ખૂબ જ ફાયદો આપે છે.
1: બરાબર. અને અત્યારે યુવાનો છે એને અમુક પ્રકારનો સ્વાદ ભાવતો હોય છે, તો તમે એ લોકોને ભાવે એ પ્રકારના અથાણા પણ બનાવો છો, તો એની રેસીપી પણ અમારી બહેનોને આપો.
0: હા ચોક્કસ. એમાં છે જો મિક્સ કઠોળનું અથાણું.
1: મિક્સ કઠોળ. અરે વાહ.
0: એટલે જે એમાં કે ચણા છે, મગ છે, ચોરી છે, એ બધા કઠોળ પલાળી દેવાના, થોડા પલાળી અને પછી બીજે દિવસે એને ખાટા પાણીમાં લગભગ 4-5 કલાક રાખવાના. પછી એને કપડા ઉપર પકતા કરી દે એટલે પછી એની અંદર કેરીનું ખમણ અને ગુંદાનો જે મસાલો બનાવ્યો એ જ મસાલો એમાં નાખી શકાય છે.
1: બરાબર.
0: એ મસાલો નાખી, તેલ નાખી, એક દિવસ એમને રાખવાનું, પછી થોડુંક વધારે તેલ નાખવાનું. તેલ તરતોતર સુકામ નહીં નાખવાનું કે જે કઠોળને મસાલાનો સ્વાદ એમાં ખેંચાઈ જાય. બીજે દિવસે વધારે તેલ નાખે ને એટલે પછી એ બરોબર સેટિંગ થઈ જાય. બીજું અથાણું છે મિક્સ વેજીટેબલ. એમાં વેજીટેબલમાં જો રીંગણા, બટેટા, લસણ, બધા શાકભાજી સુધારી લેવાના, સુધારી અને પછી તળી લેવાના, તળી લઈ અને એને એક બાજુ રાખી દેવાનું, લસણ એ બધું સાતરી લેવાનું, એ બધું એક બાજુ રાખી દેવાનું. પછી એમાં આમલી અને ગોળ એ બંનેને ઉકાળવાના, ઉકાળી અને ગાળી લેવાનું.
1: બરાબર.
0: ગાળી અને પછી એમાં શાકભાજી ઠયરા હોય, આ એ ગાળેલું ઠરી જાય પછી એ બધું મિક્સ કરી એની અંદર તમારે તૈયાર મસાલો નાખવો હોય તો બી તમે નાખી શકો અને ગુંદાનો મસાલો તમારે નાખવો હોય તો એ બી તમે નાખી શકો છો.

0: એ બધું મિક્સ. આમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે, એ જે તળ્યું હોય છે એટલું જ તેલ એમાં. પછી ઉપરથી થોડુંક તેલ નાખવાનું, જેથી કરીને આપણે એનો સરસ કલર પણ આવે, ઘણો સ્વાદ પણ આવે. એ બધું મિક્સ કરીને એને રાખી દેવાનું, કોઈ રિઝર્ટેરિટિવ નહીં, કોઈ વસ્તુ નહીં.
1: અને બારે માસ રહે,
0: બારે મહિના રહે છે, બારે રહે છે, ફ્રીજમાં રાખવાની જરૂર નથી.
1: બરાબર.
0: બીજું અથાણું છે ખજૂર લીંબુનું.
1: અરે વાહ.
0: હા, આ ખજૂર લીંબુનું અથાણું ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે, સુગર ફ્રી છે. એમાં એવું છે કે ખજૂર જરા કડક હોય ને એ લેવાનો.
1: બરાબર.
0: ખજૂરને છોલી એના બબે પીસ કરવાના. એક કિલો ખજૂર હોય તેમાં અડધો કિલો લીંબુ લેવાના. અડધો કિલો લીંબુનો જેટલો રસ નીકળે એટલો.
1: બરાબર.
0: એ રસ એક બાજુ કાઢી પછી એમાં જે અથાણાનો મસાલો છે એ એમાં મિક્સ કરવાનો અને એકદમ હલાવી લેવાનો.
1: બરાબર.
0: મસાલાને લીંબુના રસ સાથે. અને જો કોઈને વધારે મીઠું જોતું હોય તો તમે એમાં ગોળ જોઈએ તો નાખી શકો, પણ સુગર તો નહીં જ. એટલે પછી એ ખજૂર સાથે મિક્સ કરી દેવાનું.
1: બરાબર.
0: મિક્સ કરી એને એક રાત રાખી ને પાછો સવારે ચલાવવાનું, ફરી બપોરે હલાવવાનું. એટલે બે ત્રણ વાર તમે હલાવશો એટલે અથાણું તૈયાર. એમાં તમારે જોઈએ તો થોડુંક તેલ નાખવાનું, ન નાખો તો બી ચાલે, ને નાખો થોડુંક તો જરા કલર વધારે દેખાય સરસ. એટલે ખજૂર લીંબુનું અથાણું હેલ્થ માટે ખૂબ જ સારું છે. ખજૂરમાં કુદરતી મીઠાશ હોય છે, લીંબુમાં સી વિટામિન ભરપૂર હોય છે. પછી આદુ લસણનું અથાણું છે, બંનેના ફાયદા ખૂબ જ છે. આ અથાણું પાચન સુધારા લાયક છે, ઠંડી ખાંસીમાં રાહત આપે છે, શરીરને રોગ પ્રતિકાર શક્તિ મજબૂત બનાવે છે.
1: એની જણાવો રેસીપી.
0: હા, અડધો કિલો લસણ હોય તો 5 કિલો આદુ લેવાનું. હવે બીજું એ કે જો તમને આદુનો સ્વાદ વધારે ભાવતો હોય તો અડધો કિલો સાથે અડધો કિલો લસણ લેવાનું અને સામે અડધો કિલો કેરી લેવાની.
1: અચ્છા.
0: ત્રણેય વસ્તુ એક સરખું. પણ ઘણા લોકોને આદુનો સ્વાદ ઓછો ફાવતો અથવા તીખાશ વધી જાતી હોય એટલે ઓછો લે છે.
1: ઓછો લે. બરાબર.
0: બીજું એ લસણને ફોલી કરી પછી એને તેલમાં સાતળી લેવાનું, એ એને અલગ રાખી દેવાનું. પછી આદુને જરાક મોટી ખમણીથી ખમણ કરવાનું અને એને તેલથી સાતળી લેવાનું.
1: બરાબર.
0: એટલે આદુનો પણ એક અલગ બાજુ રાખી દેવાનું. અને કેરી હોય છે એને છોલી કરી અને એ પણ જાડા ખમણથી જરાક ખમણી
1: નાખવાના.
0: હવે આ બંને વસ્તુ ઠંડી થાય એટલે કેરીનું ખમણ એમાં નાખવાનું અને લગભગ અડધો અડધો કિલો ત્રણેય છે તો એની સામે અડધો કિલો મસાલો મિક્સ કરી દેવાનો.
1: બરાબર.
0: અથાણાનો ખારો મસાલો જે ગુંદાનો છે એ, અને તૈયાર વાપરતા હોય તો
1: તૈયાર
0: એ એમાં મિક્સ કરી સરખી રીતે બરોબર એકદમ હાથેથી હલાવી લેવાનું. એક જ વાર હાથેથી હલાવવાનું, પછી એને બીજી વાર હાથ નહીં અડાડવાનો.
1: બરાબર.
0: એ એને આખી રાત રાખી કરી ને પછી એમાં તમારે સવારે તેલ નાખવાનું. એમાં તેલ જરા બુડબુડાવ જોઈએ. જો કોઈને તેલ બુડબુડાવ ન જોતું હોય તો તમે અથાણું ફ્રીજમાં રાખવાનું.
1: બરાબર.
0: અથવા તમારે બારે જ રાખવું હોય તો થોડું એમાં વિનેગર ઉમેરવું પડે.
1: બરાબર.
0: નતર શું થાય, પ્રિઝર્વેટિવ વગર તો એ રહે નહીં.
1: બરાબર.
0: એમાં તમારે જે રીતે તમને ફાવે એ રીતે તમે રાખી શકો છો.
1: અને ઉર્મિલાબેન, એવું કહેવાય છે કે જેની દાળ બગડી એનો દિવસ બગડ્યો અને જેનું અથાણું બગડ્યું એનું વર્ષ. તો ઘણા બહેનોને અથાણા બગડી જતા હોય, ઘણીવાર જે ગુંદા છે એ પોચા પડી જતા હોય કે કેરી પોચી પડી જતી હોય, ઘણીવાર ઉપર ફૂગ જેવું થઈ જતું હોય, તો આનું શું કારણ અને એના માટે શું કરવું જોઈએ એ જણાવો.
0: જો ઘણીવાર શું થાય છે કે ગુંદા કેરી આવ્યા હોય ને તો એ ક્યારેક ક્વોલિટીમાં ફેર પડી જાય, એ એક છે. બીજું એ કે મસાલાના પ્રમાણમાં કઈ ફેરફાર થયો હોય તો બની શકે છે.
1: બરાબર.
0: ત્રીજું એ કે ફૂગ વરી જાય છે તો ઘણી વાર શું થાય છે કે હવામાન બદલાઈ જાય છે. હવામાન અથાણા સિઝનમાં અચાનક વરસાદ ને ભેજવાળું વાતાવરણ થઈ જાય તો ત્યારે જો અથાણું બની જાય તો બી બની શકે છે. તો એના માટે એક રસ્તો છે કે તમે જો એ અથાણા બનાવો તો થોડુંક એમાં વિનેગર તો કમ્પલસરી નાખવું પડે. એનું કારણ છે કે હવામાનને હિસાબે ભેજ લાગી જાય તો અથાણું બગડી જાય.
1: એટલે એવું વાતાવરણ હોય એ જગ્યાએ આપણે થોડું વિનેગર નાખી દઈએ તો ચાલે.
0: હા,
1: બરાબર.
0: આમ ન વાપરો તો કાંઈ જરૂર નથી, પણ સિઝન પ્રમાણે થોડુંક આપણે એડજસ્ટ રાખવું પડે છે.
1: બરાબર.
0: અને ચોથું એ કે તમારે એની સાચવણ માટે થઈને એર ટાઈટ બરણી અથવા બુડબુડાવ તેલ. હવે ઘણી વાર શું થાય, ગુંદા કેરીનું અથાણું હોય, હવે ઘણાની ખીચડીમાં મસાલો ભાવતો હોય, તેલ ખીચડી ભાવતા હોય, તો તમે કાઢી અને પછી એ તેલ ઓછું થતું જાય મસાલો, તો પાછું તમારે એ તેલ એમાં બુડબુડાવ રહેવું જોઈએ. અથવા તમે ફ્રીજમાં રાખો તો તમે તેલ ઓછું હોય તો ચાલે. તમારે ખીચડી સાથે તેલ જોતું હોય તો તમારે બારે રાખવું પડે.
1: બરાબર. બરાબર. અને આપણે જ્યારે કાઢીએ અથાણું તો પણ થોડુંક કાળજી રાખીએ,
0: કાળજી રાખવી પડે.
1: હા, કે ટાઈટ રીતે આપણે બંધ ન કરીએ.

0: હોય તોય એમાં હવા લાગી જાય.
1: એટલે
0: થોડીક નાની નાની કાળજી રાખીએ તો આપણા અથાણા આખું વર્ષ
1: સરસ
0: સરસ રહે. અને ઉર્મિલાબેન, જ્યારે કોઈ પણ વ્યક્તિ અથાણા જુએ તો એમાંથી જે ગૃહિણી હોય છે એની કિંમત થતી હોય છે કે આ કેટલી હોશિયાર છે અને કેટલી આવડત છે.
1: અથાણા ખોલે અને કુદરતી સુગંધ આવે ને, સમજી લેવું કે બરોબર જ છે.
0: બરાબર છે, બરાબર. અને ખૂબ સરસ તમે અથાણાની તો રેસીપી આપી. અને ઉર્મિલાબેન, તમે બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિ કરો છો અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ આપ બનાવો છો, તો એના વિશે થોડીક માહિતી આપો.
1: હા, મેન તો 12 મહિના મારી સ્ટિચિંગનું કામકાજ છે. એના માટે તેને લેડીઝ બધા ડ્રેસ છે, બ્લાઉઝ છે, વન પીસ છે, ચણિયા ચોલી છે, અમરેલા છે, પ્લાઝો છે, ટોટલી લેડીઝની કોઈ પણ આઇટમ હું સ્ટિચ કરું છું. બીજું, હોમ મેડ ચોકલેટ બનાવું છું, બુકે ઓર્ડર આવે તે રીતે બુકે બનાવું છું અને અમુક સ્ટોરોમાં સપ્લાય કરું છું.
0: વાહ.
1: એટલે હોમ એમાં ફ્લેવર વાળી પણ હોય છે, અલગ અલગ ફ્લેવરની બનાવાય છે, ડ્રાય ફ્રૂટ વાળી હોય છે, ફ્રૂટ એન્ડ નટની હોય છે, પછી ફિલિંગ વાળી હોય છે, અલગ અલગ જેવી ફ્લેવર કે બધી બનાવી દઉં છું. મેં ચોકલેટમાં 3 ક્વોલિટી હોય છે, મિલ્ક, વ્હાઈટ અને ડાર્ક. ત્રણેય ચોકલેટમાંથી મિક્સ કરીને પણ બનાવી દઉં, એમને મેં બનાવી દઉં છું. બીજું એ કે મારા હસબન્ડ સાબુ બનાવે છે, એર ફ્રેશનર બનાવે છે, મેજિક ક્લોથ કરે છે અને ડાર્ક કાઢવાનું લિક્વિડ બનાવે છે. એમાં પણ અમે બંને સંકળાયેલા છે ને, અમે બંને મળીને બનાવીએ છીએ. એ યુનિક વસ્તુ છે બધી.
0: વાહ, ખૂબ સરસ. ઉર્મિલાબેન, તમે ઘરે આટલું બધું બનાવો છો, બહાર બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો, તો કઈ રીતે તમે બધું મેનેજ કરો છો? કઈ રીતે સમય કાઢી અને સમયનું મેનેજમેન્ટ કરો છો?
1: સૌથી વિશેષ એક મોટું કામ મારું છે કે હું જે બી કામ કરું છું ને મન હળવું રાખીને કરું છું.
0: બરાબર.
1: એટલે કામ ક્યાં શું થાય છે એ મને ખ્યાલ નથી. કામ કરું છું પણ મનમાં બોજો નથી ને, એટલે એ કામ વ્યવસ્થિત થઈ જાય છે.
0: બરાબર.
1: અને ટૂંકા સમયમાં થઈ જાય છે. ઓલું શું, મન જાજુ દોડતું ને તો સમય એથી વધારે દોડે, એટલે કામ હાથમાંથી ખૂટે જ નહીં. મેઇન પોઈન્ટ મારી પાસે છે.
0: બરાબર.
1: એનાથી હું કરું છું તો હું બધી બાજુથી વ્યવસ્થિત રીતે પહોંચી જાઉં છું. સંસ્થામાં જવું હોય તો એ રીતે જાઉં છું, મારું સિલાઈ કામ કરવાનું તો એ રીતે કરું છું, એ સિવાય કોઈ સેવાનું કામ હોય તો બી કરું છું. અત્યારે મને એક સેવાનું કામ આવ્યું છે કે જે એક જગ્યાએ લંડનમાં સોમયજ્ઞ છે, તો એમાં મટુકીના શણગાર બનાવવાના હતા.
0: વાહ.
1: તો ગ્રુપમાં આવ્યું હતું કે કોઈને એવી રીતે સેવા કરવી હોય, આ કામ છે, ધજા બનાવવાની છે ને આ કામ છે.
0: વાહ.
1: એટલે મેં એમને ફોન કર્યો તો ભાઈ કે હા, કે તમે કે અમે તમને કટિંગ કરીને અમે તમને દઈ જાશું અને લઈ પણ જાશું, પણ તમે આ કરી દેશો. મેં કીધું હું સેવા કરીશ, તો અત્યારે મારે આવી ગયું છે કામ.
0: વાહ વાહ, બહુ સરસ.
1: એ કામ ચાલુ છે.
0: અને આ બધી પ્રવૃત્તિમાં આનંદ કેવો આવે ઉર્મિલાબેન, એ કેવો?
1: આનંદ તો ખૂબ જ છે, કોઈ જાતનો ભાર જ નથી રહેતો.
0: હા.
1: અને એકદમ પ્રફુલ્લિત રહે છે. અત્યારે ઘણા મને પૂછે છે કે તમે અવળી ઉંમરે આટલું કામ કરો છો, પણ મને પોતાને નથી ખબર પડતી હું કેટલું કામ કરું છું. કોઈ કે ત્યારે મને ખ્યાલ આવે છે કે હું આટલું કામ કરું છું.
0: વાહ વાહ વાહ, બહુ સરસ. અને તમારી ઉંમરના જે બીજા બહેનો હોય કે બીજા કોઈ ભાઈઓ હોય, તો ઘણી વાર એકલતા અનુભવે, નિવૃત્ત થઈ ગયા હોય, બાળકો પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોય, ત્યારે ઘણીવાર ફરિયાદ પણ હોય છે, તો તમે પતિ પત્ની કઈ રીતે જીવો છો?
1: ત્રણેય દીકરીઓ સાસરે છે, વેલસેટ છે, પણ અમે બંને જણા આવી રીતે પ્રવૃત્તિ કરીએ છીએ ને, એટલે અમારો દિવસ ક્યાં જાય છે અમને ખબર પડતી નથી. બીજું એ કે અમને કોઈ પણ શરીરમાં જરા તરા તકલીફ આવે કરે, પણ અમને એમ ખબર નથી પડતી કે તકલીફ છે, કારણ કે એથી વધુ પ્રવૃત્તિ છે ને, એટલે એનો વાંધો નથી આવતો, અમને ખબર નથી પડતી. હા, છતાંય ક્યારેક થાક લાગે તો બેસી જઈએ, આરામ કરી લઈએ, એ બધું શરીરને સાથ આપે આપણે, પણ શરીરે આપણને એટલો જ સાથ આપે છે અને મન પણ સાથ આપે છે.
0: એટલે શરીરનું પણ તમે ધ્યાન રાખો છો કે ભાઈ આપણે પ્રવૃત્તિ કરવી છે તો આપણે સાજા સારા રહીએ, એ પહેલી શરત હોય છે.
1: અત્યારે સૌથી સારી મારી તંદુરસ્તી એકદમ સરસ છે, મને કોઈ જાતની કાંઈ જ તકલીફ નથી ને કોઈ ગોળી મને રેગ્યુલર કંઈ છે જ નહીં.
0: વાહ વાહ,
1: એકદમ નિરોગી છું.
0: ખૂબ સરસ. અને તમે જે રીતે વાત કરી કે આટલી પ્રવૃત્તિ કરો છો, ખૂબ આનંદથી જીવન જીવો છો અને બીજા લોકો સાથે તમને મળવું પણ ગમે, તમે તમારાથી નાની ઉંમરની બહેનો સાથે મળીને પણ પ્રવૃત્તિ કરો છો, તો જે અમારા શ્રોતાઓ સાંભળી રહ્યા છે એને તમે કંઈક સંદેશ આપો.
1: હું એક ખાસ સંદેશ આપું છું કે આમાં ઉંમરનું કંઈ કામ નથી, હંમેશા મનમાં

0: હળવાશ અને વર્તમાનમાં રહીએ તો આપણું જીવન એકદમ સરળતાથી પસાર થાય છે. જીવનમાં જેટલા પોઝિટિવ રહીએ એટલા જીવનમાં આનંદ વધતો જ જાય છે. કોઈ જાતની ફરિયાદ હોવી જ ન જોઈએ જીવનમાં, એમ તો જીવન એટલું હળવાશથી નીકળી જાય છે.
1: વાહ વાહ. એટલે આપણે ફરિયાદ કરીએ એના કરતા જે પણ સમય અને સંજોગ છે એ મુજબ જો આપણે જીવન જીવીએ તો આપણે ખુશ રહીએ અને આપણું આસપાસનું વાતાવરણ પણ ખુશ રાખી શકીએ. શ્રોતાઓ, ઉર્મિલાબેને આપણને ખૂબ સરસ માહિતી આપી, અને જો આપ પણ તેમનો સંપર્ક કરવા માંગતા હો તો તેમના મોબાઈલ નંબર નોંધી લેશો. મોબાઈલ નંબર છે 97259960, એટલે 9725995916. અને આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તમે પણ મારી સાથે બહુ સરસ રીતે વાત કરી, આનંદ ખૂબ જ આનંદ આવ્યો અને મને આ એક અનેરો લાભ મળ્યો એના માટે હું ખૂબ જ ખુશ છું. નમસ્કાર.

0: 16 એટલે 9725995916. અને આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: તમે પણ મારી સાથે બહુ સરસ રીતે વાત કરી, આનંદ ખૂબ જ આનંદ આવ્યો અને મને આ એક અનેરો લાભ મળ્યો એના માટે હું ખૂબ જ ખુશ છું. નમસ્કાર.
0: અને હવે શ્રોતા મિત્રો, કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, પરંતુ કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

વાહ, ગીત સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. અને હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા આપને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને પત્ર અને ઇમેઇલ દ્વારા જરૂરથી જણાવજો. સાજા, સારા અને તંદુરસ્ત રહેજો. આ સંદેશ સાથે આપની રેડિયો સખી ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહઅધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલું રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું, ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો ભારત આવી પહોંચ્યા છે. શ્રી સુગિયોના નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે 8મી ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકની સહઅધ્યક્ષતા કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મજબૂત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરશે. બેઠકના પ્રારંભમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેઓ બંને દેશો વચ્ચે રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ વેપાર અને રોકાણ, આરોગ્ય, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા અને પર્યટન, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા આતુર છે. ઘરેલું રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો છે. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આબી જેવો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલાં પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવર જવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ 18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તેના 3 ઉમેદવારોની જાહેરાત કરી છે. ટીડીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ એન ચંદ્રબાબુ નાયડુએ ઉમેદવારોની યાદી જાહેર કરી. પાર્ટી ઉદ્યોગપતિ સના સતીશ, શિક્ષણવિદ ભાષ્યમ રામકૃષ્ણ અને ટીડીપી સોશિયલ મીડિયા વિંગના વડા ચિંતા કાયલા વિજયને ઉમેદવાર જાહેર કર્યા છે. સીબીઆઈએ આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ છેતરપિંડી કેસના સંદર્ભે ગઈકાલે ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી એનસીઆર પ્રદેશમાં 6 પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ કેસ હરિયાણા સરકારના 8 વિભાગો અને ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ચંદીગઢ રિન્યુએબલ એનર્જી સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટીના 2 વિભાગોમાં 661 કરોડના જાહેર ભંડોળના ઉચાપત અને ગેરરીતિ સાથે સંબંધિત છે. સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું કે પરિસરમાં અનિયમિતતાઓ અને ગુનાની આવક પ્રાપ્ત કરવા સંદર્ભે હરિયાણા કેડરના વરિષ્ઠ જાહેર કર્મચારીઓ અને એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મ અને તેના ડિરેક્ટરના રહેણાંક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં પુરાવા મળી આવ્યા છે જે સૂચવે છે કે જાહેર કર્મચારીઓએ બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હતી અને ખાતા ખોલવામાં, ભંડોળ ટ્રાન્સફર કરવામાં અને ત્યારબાદ ઉચાપત કરવામાં મદદ કરી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ સ્વસ્થ ભવિષ્ય માટે સલામત અને સ્વચ્છ ખોરાક પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નાગરિકોને સ્વસ્થ ખાવાની આદતો અપનાવવા અને સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા વિનંતી કરી છે. શ્રી નડ્ડાએ પ્રધાનમંત્રી મોદીના ખાદ્યતેલના વપરાશમાં 10% ઘટાડો અને સારા સ્વાસ્થ્ય અને મજબૂત રાષ્ટ્ર માટે સંતુલિત આહાર અપનાવવાના સંદેશનો પણ પુનરોચ્ચાર કર્યો. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે સવારે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પહેલના 77મા સંસ્કરણમાં ભાગ લીધો. આ પ્રસંગે શ્રી માંડવીયાએ નાગરિકોને આ પહેલમાં જોડાવા અને ફિટ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી.
1: સાયકલિંગ કરને સે આપકી હેલ્થ અચ્છી રહે. સાયકલિંગ સે ફ્યુલ કા બચત હોતા હૈ. વર્તમાન મેં ટ્રાફિક કી બહુત બડી સમસ્યા હૈ, ઉસકા ભી સમાધાન હૈ. તો ક્યો ના હમ સાયકલિંગ કરે. દેશ કે નાગરિકો મેં અપને હેલ્થ કે પ્રતિ અવેરનેસ બઢી હૈ. મોદીજીને આધા ઘંટા રોજ ફિટનેસ દેને કે લિયે કહા હૈ. તો યે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા કે લિયે હમ હમેશા

0: साइकिलिंग करेंगे तो मैं मानता हूं कि हमारी कई समस्या का समाधान होगा।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ધોરણ 12ની પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ઉત્તરવહીઓના પુનઃ મૂલ્યાંકન અને ચકાસણી માટે ઓનલાઇન અરજીઓ સબમિટ કરવાની આજે છેલ્લી તારીખ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું કે પોર્ટલ મધ્યરાત્રિ સુધી ખુલ્લું રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓને અંતિમ તારીખ પહેલા તેમની અરજીઓ સબમિટ કરવા અપીલ કરી છે. હવાઈ પરિવહન સંઘે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ઉડ્ડયનના વિકાસમાં ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે. 2044 સુધીમાં આ ક્ષેત્રમાં હવાઈ મુસાફરોની સંખ્યા 4.1 અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
2: अंतर्राष्ट्रीय हवाई परिवहन संघ एशिया प्रशांत क्षेत्र के उपाध्यक्ष शेल्डन ही ने कल ब्राजील में बताया कि भारत पिछले कई वर्षों से एशिया प्रशांत क्षेत्र के विमानन विकास में महत्वपूर्ण योगदान दे रहा है. उन्होंने कहा कि भारत दुनिया के सबसे तेजी से बढ़ते घरेलू नागर विमानन बाजारों में से एक है. श्री शेल्डन ने यह भी कहा कि इस क्षेत्र में पिछले 5 से 10 वर्षों में मजबूत वृद्धि हुई है और भविष्य में भी इसके मजबूत बने रहने की आशा है. समाचार कक्ष से मैं पायल शर्मा.
1: અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિક માટે ખતરો ઉભો કરતા 2 ઈરાની ડ્રોનને અટકાવીને નાશ કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે પશ્ચિમ એશિયામાં તૈનાત યુએસ દળો દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
3: अमरीका की सैन्य कमान ने बताया है कि अमरीकी बल हाई अलर्ट पर हैं और इस क्षेत्र में किसी भी खतरे का जवाब देने के लिए तैयार हैं. पश्चिम एशिया में तनाव और बढ़ गया है. ईरान ने कल कुवैत और बहरीन में अमरीकी सैन्य ठिकानों पर बैलिस्टिक मिसाइलें दागी. ये हमले होर्मुज जलडमरु मध्य के पास ईरान की ड्रोन गतिविधि की खबरों के बाद अमरीकी बलों के केशम द्वीप और गोरुख में ईरानी रडार और निगरानी स्थलों को निशाना बनाने के कुछ घंटों बाद हुए. इस बीच अमरीका और ईरान के बीच बढ़ते तनाव के बीच शांति प्रयास करने के उद्देश्य से पाकिस्तान के गृहमंत्री मोहसिन नकवी कल ईरान पहुंचे. हाल के हफ्तों में ये उनकी ईरान की तीसरी यात्रा है. समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
1: ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ગઈકાલે સાગર જગલાન અને કિશોર કાજલ ધોચકે પોતપોતાના વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે. આ સાથે ભારતે મંગોલિયામાં ચાલી રહેલી આ સ્પર્ધાના ત્રીજા દિવસે વધુ 6 ચંદ્રકો જીત્યા છે. સાગર જગલાની ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામ ફાઇનલમાં તામીર એશિન માવને 3-2 હરાવ્યો હતો. જયદીપે મુનખબતને 15-4 હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલા કુસ્તીમાં કાજલે અંડર 23 76 કિલોગ્રામ વર્ગમાં નાઇજીરિયાની દામુલા ઓજોને 8-0 હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રિયા મલિક, હંસિકા લાંબા અને માનસી હલાવતે વિવિધ વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ડ્રિંક્સ બ્રેક સુધી ભારતે 8 વિકેટે 544 રન બનાવ્યા છે. ભારતે દિવસની શરૂઆત 3 વિકેટે 368 રનથી કરી હતી. શુભમન ગિલને મોહમ્મદ સલીમે 126 રને આઉટ કર્યા હતા. ઋષભ પંત 81 અને KL રાહુલ 100 રન બનાવીને આઉટ થયા હતા. આગામી દાયકામાં વૈશ્વિક તેલ માંગ વૃદ્ધિમાં ભારતનો હિસ્સો આશરે 50% અને વીજળી વપરાશ વૃદ્ધિ 15% રહેશે. સેન્ટ પીટર્સબર્ગને ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં બોલતા રશિયાના તેલ ઉત્પાદક રોઝનેફના વડા ઇગોર સેચીને જણાવ્યું કે 2035 સુધીમાં ભારતનો તેલ વપરાશ 44% વધીને લગભગ 8 મિલિયન બેરલ પ્રતિ દિવસ થવાનો અંદાજ છે. ભારત અને ઇન્ડોનેશિયાના વિદેશમંત્રીઓની સહ અધ્યક્ષતામાં ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગ બેઠકનો પ્રારંભ. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં 29 રૂપિયાનો વધારો. દરમિયાન સરકારે કહ્યું ભારતમાં રાંધણ ગેસ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ. સીબીઆઈએ IDFC ફર્સ્ટ બેંક અને EU ફાઇનાન્સ છેતરપિંડી કેસો સંદર્ભે અલગ અલગ ક્ષેત્રોના 6 પરિસરમાં દરોડા પાડ્યા. ઉલાનબાતર ઓપન 2026 કુસ્તી ટુર્નામેન્ટમાં ભારતે 2 સુવર્ણ સહિત વધુ 6 ચંદ્રકો જીત્યા. ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સન્માનજનક સ્કોર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: જી श्रोताओं, आपको हेमा मालिनी वाला गीत भी हम बस थोड़ी ही देर में सुनाएंगे, लेकिन

0: આવકમાં તીવ્ર વધારો થયો હોવા છતાં ભારતીય ઘરોને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે રાંધણ ગેસ મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતીય સિલિન્ડર કોઈપણ પડોશી દેશ કરતાં સસ્તા છે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા વિકસિત અર્થતંત્રો કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન ઉર્જા સુરક્ષા પગલાં પર પ્રકાશ પાડતા સરકારે કહ્યું કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જેમણે દરિયાઈ પરિવહનમાં વિક્ષેપો છતાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ઉર્જા કાર્ગોની અવરજવર જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કોઈ અછત નથી અને એલપીજી બોટલિંગ અને વિતરણ પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વિક્ષેપના સમયગાળા દરમિયાન સ્થાનિક એલપીજી ઉત્પાદનમાં 60% વધુનો વધારો થયો છે, જ્યારે અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અન્ય દેશોમાંથી પણ પુરવઠો મેળવવામાં આવ્યો છે. સુરતમાં ટાંકીમાં ઉતરેલા 4 સફાઈ કર્મચારીના ગુંગળામણના કારણે મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે અશ્વિનીકુમાર વિસ્તારમાં ઈટીપી પ્લાન્ટની ચેમ્બરમાં ઉતરેલા 4 સફાઈ કર્મીના ફસાયા હતા. ઘટનાને પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જોકે ગુંગળામણથી ચારેય લોકો મોતને ભેટ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર રણજીતસિંઘે વધુ માહિતી આપી.
1: केमिकल क्या था वो अभी हमको भी कुछ आइडिया नहीं है, क्योंकि ये जो था वो जहरीला गैस होगा, ज्यादा स्ट्रॉन्ग वाला था गैस. तो अभी हम भी इंक्वायरी करेंगे आफ्टर ये इंसिडेंट के बाद. अभी तो पूरा माहौल अभी पूरा पुलिस वालों की तरफ से वो लगाया हुआ है, और ये गैस की जो मात्रा थी वो ज्यादा थी, और जब हम आए तब वो अनकॉन्शियस थे और वो पानी की जो ईटीपी की जो टंकी है उसके अंदर ही थे. फायर डिपार्टमेंट की टीम ने, हमारी टीम ने उसको बाहर निकाल के हॉस्पिटल के में भेज दिया.
0: ફિટનેસ, ટકાઉપણું અને સમુદાય ભાગીદારીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ભારતીય રમતગમત સત્તામંડળે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સન્ડે ઓન સાયકલનું આયોજન કર્યું, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જયપુર અને બીકાનેર ખાતે મુખ્ય ઉજવણીનું આયોજન કરાયું, જેમાં નાગરિકો, રમતવીરો, અધિકારીઓએ ભાગ લીધો. અમદાવાદના મેયર હિતેશ બારોટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1000થી વધુ સાયકલ સવારો સાથે સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી. છોટાઉદેપુરમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પોલીસ વડા આઈપીએસ ઇમ્તિયાઝ શેખની આગેવાની હેઠળ યોજાયેલી આ સાયકલ રેલીમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાખી વર્દી વગર સ્પોર્ટ્સ અને સિવિલ ડ્રેસમાં ફિટનેસના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ આ મુજબ જણાવ્યું.
2: આજે સન્ડે ઓન સાયકલ નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોજેક્ટ છે, તેના અંતર્ગત વિવિધ 72 કાર્યક્રમોનું જૂન 1 થી 14 આયોજન કરવામાં આવેલું છે. અમારી ઉદયપુર જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી એચક્યુ અને અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. પેટ્રોલ પંપ ચોકડી છોટાઉદેપુરથી આ કાર્યક્રમ શરૂ થશે અને એસપી ઓફિસ પર આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.
0: મહીસાગર જિલ્લાના 123 કરોડ રૂપિયાના બહુચર્ચિત નલ સે જલ કૌભાંડમાં 3 આરોપી ઝડપાયા છે. સીઆઈડી ક્રાઇમે આરોપી મનહર પટેલને રામ પટેલના મુવાડાથી, પ્રદીપ શેઠને વીરપુરથી તેમજ નવીન ભરવાડને સરવરિયા ગામેથી ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં મનહર પટેલ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો. સવારના અરસામાં અંતાપુર ગામ સહિતના આસપાસના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.7 જેટલી નોંધાઈ હતી. જો કે બનાવમાં કોઈ જાનહાની નહીં કે નુકસાન થયાના અહેવાલ નથી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે મહેસાણા જિલ્લામાં 12 થી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ 12 સ્થળોએ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન કેન્દ્ર સરકારની કુલ 15 યોજનાઓ તેમજ રાજ્ય સરકારની 55થી વધુ યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી નાગરિકોને ઉપલબ્ધ કરાવાશે. રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈથી લઈ ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇવી માટે નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ નવા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રોન પાયલોટ, સોલાર ટેકનિશિયન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયન અને સ્માર્ટફોન ટેકનિશિયન કમ એપસેટ ટેસ્ટર જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _abad ને ફોલો કરશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ફરીથી 29 રૂપિયાનો વધારો કરાયો. 913 રૂપિયામાં મળતા સિલિન્ડરનો ભાવ હવે વધીને 942 થયો છે. છેલ્લા 3 મહિનામાં આ બીજો ભાવ વધારો છે. દરમિયાન સરકારે આજે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવ

શ્રોતા મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

0: જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનો નું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડ થી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનો નું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડ થી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

યશદાસજીના સ્વર્ગવય લાગી થતું ચિત્તચોર ફિલ્મનું. મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા

0: સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. કાગળ

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 5:30 થઈ રહી છે. પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજનો વિષય છે આપણી સંસ્કૃતિ. પ્રવક્તા છે રોશની વરિયા અને સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો.

આપણે વાતચીત કરવાના છીએ સરસ મજાના કાર્યક્રમમાં. તો આજે આપણે વાત કરીશું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું નવીકરણ. આ કોઈ નવો મુદ્દો નથી, પણ આની વિશે જાણવું આપણા યુવા માટે ખાસ કરીને મહત્વનું છે, તેથી આપણે આ વિષય પર આજે ચર્ચા કરવાના છીએ. તો આવો આપણે આગળ વાત કરીએ. તો પ્રિય શ્રોતાઓ, ભારત એવી જમીન છે જે વિશાળ સંસ્કૃતિ, વિવિધ પરંપરાઓ અને મહત્વપૂર્ણ વારસાને લઈ આગળ વધી રહી છે. દેશના આ વિશાળ સમૃદ્ધ વારસાને સાંકળી રાખવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તે આધુનિક વિશ્વના આધારે નવી દિશાઓમાં ઉકેલવાનું છે. ભારતીય સંસ્કૃતિનું મહત્વ અને તેનો તત્વજ્ઞાન. ભારતીય સંસ્કૃતિનો આધાર છે સદગણ, સભ્યતા અને સમૂહમાં શાંતિપૂર્ણ જીવન જીવવાની રીત. વર્ષોથી ભારતીય સંસ્કૃતિએ વિશ્વને પ્રેમ, દયા, સહાનુભૂતિ અને સહ અસ્તિત્વના પાથ પર ચાલવાનું પ્રેરિત કર્યું છે. વસુધૈવ કુટુંબકમ, જેનો અર્થ થાય છે કે આખું જગત એક જ પરિવાર છે. આ દર્શન માત્ર શાબ્દિક નથી, પરંતુ આપણા આચરણમાં પણ હોવા જોઈએ. યોગ અને ધ્યાન દ્વારા માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ આધ્યાત્મિક તટસ્થતા મેળવવા માટેની રીત પણ ભારતીય સંસ્કૃતિમાંથી જ ઉપજી છે. પરંપરાઓનું વૈવિધ્ય અને તેનું મહત્વ. ભારત વિવિધ પરંપરાઓથી બનેલું છે. દરેક રાજ્ય, દરેક જિલ્લા અને દરેક ગામ પોતાની અલગ પરંપરા ધરાવે છે. પરંપરાઓ તેમને ફક્ત અમારા ભૂતકાળ સાથે જોડે છે, પણ સમૂહમાં સંવાદિતા લાવવાનું પણ કાર્ય કરે છે. તહેવારો જેવી કે દિવાળી, હોળી, નવરાત્રિ ફક્ત ઉત્સવ જ નહીં, પરંતુ સામૂહિક એકતાના પ્રતીક છે. વિદાય પછીના વિધાનોથી લગ્નની રીતો સુધી દરેક પરંપરાનો અર્થ અને લોજિક છે, જે વૈજ્ઞાનિક રીતે પણ માન્ય છે. પરંપરાઓ અને સંસ્કૃતિના નવીનીકરણની જરૂરિયાત, એમાં આપણે આગળ વાત કરીશું. તો પરંપરાઓને ફક્ત પ્રાચીન કહેવતો કે ચલણ તરીકે જોવું યોગ્ય નથી. સમય બદલાયો છે અને સાથે સાથે આપણા વિચારોને પણ નવી દિશામાં ઉમેરી શકાય છે. જ્ઞાનના આધારે પરિવર્તન લાવવા જોઈએ તો આજકાલ યુવાનો અને નવી પેઢી પરંપરાઓને પ્રશ્ન કરતી હોય છે. આ બધું સ્વાભાવિક છે, પણ જો અમે તેઓને વાસ્તવિકતા અને લોજિક સાથે સમજાવી શકીએ છીએ તો તેઓ પરંપરાઓના આધુનિક અને તથ્યને જલ્દીથી અપનાવી શકે છે. ઉદાહરણ તરીકે, આપણા તહેવારોમાં પર્યાવરણને અનુકૂળ રીતો અપનાવવી જોઈએ, જેમ કે પર્યાવરણ પ્રિય ગણેશ મૂર્તિ કે ફટાકડા વગર દિવાળી. આગળ વાત કરીએ તો કેટલીક પરંપરાઓ એવી હોય છે જેના માળખાને આધુનિક જીવનશૈલી સાથે લાગુ કરવું મુશ્કેલ બની શકે છે. આ માટે લવ ચિકિત્સાનો અભિગમ અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. ઉદાહરણ રૂપે, લગ્નની વિધિમાંથી દેખાવડું ઘટાડવું અને અનાવશ્યક ખર્ચને ઓછું કરીને તેને સરળ બનાવવી જોઈએ. લગ્ન અને ટેકનોલોજીનો ઉપયોગ. ભારત હવે ડિજિટલ યુગમાં પગ મૂક્યો છે. યુવાનો હવે તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને વિશે વધુ જાણવા માટે ઓનલાઈન માધ્યમો તરફ વળી રહી છે. આપણે આ પ્લેટફોર્મ્સ પર તેમના સાથે જોડાવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, યુટ્યુબ પર નૃત્ય શૈલીઓ અને તહેવારો વિશે ડોક્યુમેન્ટરી બનાવવી અથવા ઇન્ટરેક્ટિવ એપ્લિકેશન્સ દ્વારા શીખવાડવું જોઈએ. યુવાનોને સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાવવું. યુવાઓ સંસ્કૃતિમાંથી પ્રેરણા લઈ તેમના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. ઉદ્યોગ સાહસિકો ભારતીય કલા અને હસ્તકલા ઉપર આધારિત સ્ટાર્ટઅપ્સ શરૂ કરી રહ્યા છે, જેમ કે ખાદી ઉત્પાદન, આયુર્વેદિક ઉત્પાદન વગેરે. લિંગ સમાનતા તરફ આગળ કેવી રીતે વધવું જોઈએ. પરંપરાઓમાં સ્ત્રીઓના પ્રતિબિંબમાં ફેરફાર જરૂરી છે. મહિલાઓનું સશક્તિકરણ અને તેમની પ્રજ્ઞાને માન્યતા આપવી હવે સમયની માંગ ઉઠી રહી છે. વૈશ્વિકતાના આ યુગમાં ઘણીવાર સ્થાનિક પરંપરાઓ અને સંસ્કૃતિઓ ખોઈ જવાની ભયાવહતા રહે છે. આને નાશને અટકાવવા માટે સ્થાનિક પરંપરાઓનું ડોક્યુમેન્ટેશન અને નવી પેઢીને આ પરંપરાઓ સાથે જોડવું મહત્વપૂર્ણ છે. મિત્રો, આજે સરસ મજાના ટોપિક પર વાત કરી અને આપણને ઘણું બધું જાણવા મળ્યું કે ભારતીય પરંપરા કેવી છે. દરેક જે પરંપરા છે એની પાછળ એક રીઝન છે. આપણી જે પેઢીઓ હતી એ રૂઢિચુસ્ત હતી, મતલબ એનું કોઈનું કોઈ રીઝન હતું. કોઈ વસ્તુ એ લોકો કરતા તો એની પાછળનું કોઈ વૈજ્ઞાનિક કારણ હતું. મિત્રો, જ્યાં આધ્યાત્મ પૂરું થાય છે ત્યાં વિજ્ઞાન શરૂ થાય છે, એવું આજે આપણને અનુભૂતિ એવી થવા માંડી છે. સાચી વાત ને? ઘણી બધી એવી વસ્તુ આપણને ઇન્ટરનેટ થ્રુ જાણવા મળે છે કે આધ્યાત્મ તરફ વળવું એ કોઈ ખોટી વસ્તુ નથી, ત્યાં જ મોક્ષ પ્રાપ્તિનો આપણને દ્વાર મળી રહે છે. તો મિત્રો, આપણે એની પર ડીપલી આગળના કાર્યક્રમમાં

હેલો, નમસ્કાર યો મિત્રો, હું છું રોશની વરિયા. આપ સૌની રેડિયો દોસ્ત, આપ સૌનું સ્વાગત કરું છું આપના ફેવરેટ કાર્યક્રમ યુવાણીમાં. આશા છે કે તમે બધા જ મજામાં હશો અને હું ફરીથી લઈને આવી છું સરસ મજાનો ટોપિક પર.

જરૂરથી વાત કરીશું. તો આજે આપણે, હું છેલ્લો વિચાર એટલો કરીશ અને એક અપીલ પણ કરીશ, આજના યુગમાં સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખવાની સાથે સાથે તેને આધુનિક બનાવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આપણે મજબૂત બંધન સાથેના ભવિષ્યના નવીન માર્ગો શોધવા માટે એકત્વમાં આગળ વધી શકીએ છીએ. અમે એક નવી પેઢી બનશું જે પોતાની પરંપરાઓને ગુમાવશે નહીં, પરંતુ તેને નવી ચમક સાથે વિશ્વ સમક્ષ રજૂ કરશે. ખરી વાત ને મિત્રો? પરંપરાઓને નમાવી દો, તૂટવા ન દો, તેમને નવી દિશા આપો, પણ તેમની મૂળ ઓળખ ગુમાવી ન દો. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. હું આપની રેડિયો દોસ્ત રોશની વરિયા આગળ એક સરસ મજાના ટોપિક લઈને ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવજો.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: અભિજીત અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરે ગવાયેલા ગીત છે બાગી ફિલ્મનું. સંગીતકાર છે આનંદ મિલિંદ, ગીતકાર સમીર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: જીવન માટે અનિવાર્ય એવી જૈવિક વિવિધતાના જતન માટે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સક્રિય સાથ આપી રહેલા અમારા સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર
1: મિત્રો. ધરતી માતાની સાચી માવજત કરીએ તો એને રાસાયણિક ખાતરો, રાસાયણિક જંતુનાશકો કે એવા જ પાક વર્ધકો આપવાની જરૂર જ નથી.
0: એનાથી આગળ કુલ ઉપજની સામે મોટા ભાગની રકમ રસાયણો પાછળ વપરાઈ જવાથી સરવાળે બચત તો ઓછી જ થાય છે.
1: શ્રી નરેન્દ્રભાઈ મંડીરે પ્રાકૃતિક ખેતીનો અર્થ સમજાવીને ઓછા ખર્ચે વધુ વળતર મેળવવા ઉપર જ ભાર મૂક્યો છે. સાંભળો, તમે પણ સાંભળો.
0: નમસ્કાર મંડીર સર.
2: નમસ્તે.
3: નમસ્કાર મંડી સાહેબ.
2: નમસ્તે. નમસ્તે સર.
0: હવે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે જે વાત કરીએ છીએ એમાં આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, આપણી જે જૂની પદ્ધતિઓ છે એની વાત છે. હવે અત્યારે નવામાં જે રાસાયણિક ખાતરો, દવાઓ અને મોંઘા શંકર બિયારણો એ પાછળ ખર્ચ આપણે ઘટાડવો હોય અને ખરેખર આ ખેતી અપનાવી હોય તો આપણે શું કરી શકીએ?
2: પહેલા તો મેડમ હું તમને કહું કે રાસાયણિક ખાતર, ડીએપી એટલે પાયાનું ખાતર, તો પાયાનું ખાતર મારે નથી વાપરવું અને મારે ઝીરો બજેટ ખેતી અથવા થોડા ઓછા ખર્ચમાં ખેતી કરવી છે તો પાયાના ખાતર પહેલા હતું, 1960 પહેલો નતું ડીએપી, તો શું કરતા હતા? તો અત્યારે ઘન જીવામૃતી પાયાનું ખાતર છે. પહેલો મુદ્દો યુરિયા. યુરિયા છે સપ્લિમેન્ટ ડોઝ છે, પાક ઉગી ગયો
3: બરાબર
2: અને એને આપણે પોષણ આપવું છે, વેજીટેટ
3: નાઇટ્રોજન વધારે આપવું છે.
2: તો યુરિયાને બદલે તમે આનો સબસ્ટિટ્યુટ જીવામૃત છે, જીવામૃત છે એ પણ આપણી આગળ પ્રાકૃતિકમાં તૈયાર છે. અચ્છા, તમે હાઇબ્રિડ બિયારણ, મેં તમને અગાઉ વાત કરી, જીનેટિકલ મોડિફાઈડ સીડ, ફાઉન્ડેશન, બ્રીડર સીડ, સર્ટિફાઈડ સીડ, લેબલ સીડ, ટેગ સીડ અને હાઇબ્રિડ સીડ, આટલા

0: બિયારણોની વણઝાર નીચે દેશી બીજ તો તળી આવ્યું.
1: બિલકુલ.
0: તો એ બધા જ બિયારણો ઉપરના છે, બધા જ મોંઘા છે, અને બધાની સીડ ટ્રીટમેન્ટ કર્યું એટલે બધું જ કેમિકલ દ્વારા છે, એ જમીનમાં જશે. તો એની સામે આપણું સબસ્ટિટ્યુટ બીજામૃત છે, બીજ અમૃત, બીજને સંસ્કાર કરવાના, કેના ગૌમૂત્ર, ગોબર અને ચૂનો. તો એના ઉપર કવર આવે એટલે ફંગલ ઇન્ફેક્શન ન લાગે, ભેજ પકડે એટલે 100% ઉગી જાય, તો આ બીજામૃત છે. ઓછામાં ઓછું પાણી જોઈએ એટલે વાપસા કન્ડિશન ભેજ, ઉપરથી સીધો સનસ્ટ્રોક લાગે, નીચે જે જીવાતો સૂક્ષ્મ જીવ એને પ્રોટેક્શન મળે એટલે આચ્છાદન ઓછાડ, અને એક વાક વાવો હું મગફળી જવાવી દઉં 5 વીઘા ને મગફળીમાં રોગ આવ્યો તો શું કરવાનું, તો પાક ફેઈલ ગયો તો પછી તકલીફમાં આવી જાય. તો એક કરતા વધુ, માનો કે મગફળી વાવી, માનો કે એની પેરેલલ મેં બીજો પાક વાવ્યો તો એ સબસ્ટિટ્યુટ આપણને બીજો ભાગ મળે. હવે આવી ડીએપી, યુરિયા અને બીજની વાત આવી. હવે વાત પાક ઉગી ગયો પણ એમાં રોગ આવ્યો, તો તમારી જાણ માટે કહું, દેશી બીજમાં રોગ આવતો નથી, રોગ આવતો નથી, અને રોગ આવતો
1: નથી.
0: પ્રાકૃતિક ખેતી દ્વારા કરો. હવે માનો કે રોગ આવ્યો દાખલા તરીકે, તો આપણને ખેડૂત તરીકે કોઈ પણ રોગ આવે, માનો કે ચૂસિયા જીવાત આવી, ઈયળ આવી, તો પહેલામાં આપણે શું કરીશું, કોન્ટેક ઇન્સેક્ટિસાઇડ, સ્પર્શે તેવી દવાઓ,
1: સ્પર્શઘાતક દવાઓ,
0: સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ, રસ દ્વારા ચૂસાય
1: પેટમાં
0: જાય. ત્યાર પછી આ બે નો કંટ્રોલ થાય તો સિન્થેટિક પાયરેથ્રોન હાઇડ્રોજન. તમે વિચાર કરો, 1 લિટર ડબલાના 2000 થી 2500 રૂપિયા છે. હવે એના અવેજીમાં આમાં શું તકલીફ છે, નીમ અસ્ત્ર, નીમ લીમડાનો, લીમડાનો પાન લ્યો, લીમડાની ડાળખી લ્યો, પાણીમાં પલાળી નીચોવી, અને એ તાજે તાજું પાણી તમે
2: છાંટી દેવાનું,
0: પાક ઉપર છાંટી દેવું, બધી જીવાતો નીયળ વહી જાય. માનો કે એની કરતા જોરદાર ઈયળ આવી, તો ઓલામાં આપણે સિન્થેટિક પાવી, તો આમાં સૂઠાસ્ત્ર, સૂઠ અસ્ત્ર, સૂઠનું દ્રાવણ બનાવી.
2: અચ્છા,
0: પછી આપણે જેમ અસ્ત્ર એટલે સરસંધાન કરતા હતા, તો આમાં નિમાસ્ત્ર, સૂઠાસ્ત્ર, તો આવા તમામ પ્રકારના 10 પર્ણી અર્ક, 1 કરતા વધુ પર્ણ, પર્ણ એટલે
1: 10 પાંદડા,
0: 10 પાંદડાનો રસ કાઢીએ ને તમે નાખો તો એ પાછું મોટા મોટો અમોઘ શસ્ત્ર છે. તો આ બધા દેશી ઔધો છે, એટલે તમામ ખર્ચ આપણી જમીનમાં જ છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે, એટલે ખર્ચ ઓછો લે. એટલે આવી રીતની જે પદ્ધતિ છે એ આપણી જૂની પદ્ધતિ જ હતી, સમય સંજોગોની એ વસ્તુ ખોટી નહોતી, સમય પ્રમાણે વસ્તી વધારાના કારણે જે સમયની માંગ હતી, પણ એમાં જે રેશિયો હતો એ આપણે ટપી ગયા. માનો કે એમ કીધું કે 3 ભાગ છાણિયો ખાતર નાખો અને 1 ભાગ યુરિયા કે ડીએપી નાખો, એને બદલે સમય સંજોગો જતા ઓલા શંકર ભગવાનના પોઠિયા જેવું કે 3 વાર નાવું ને 1 વાર ખાવું, આગળ બોલતા ગયા ને ભૂલી ગયા ને 3 વાર ખાવું ને 1 વાર નાવું, એટલે એમ આપણે વધારતા ગયા. પણ ખેડૂતનું ઉત્પાદન મળતા ગયા એટલે કર્યું, પણ ખેડૂત ડાયો છે, ઉત્પાદન મળ્યું પણ જમીનની કન્ડિશન બગડી.
1: અને આજે ખ્યાલ ના આવ્યો,
0: આજે પરિસ્થિતિ એવી છે, હું આ બહુ જાહેર એક સ્ટેજ ઉપરથી આપને કહું છું, જો આની આ પરિસ્થિતિ રહી તો 2040માં આપણી જમીન ટાઇલ્સ બની જશે, એક ટીપુ જાણી જમીનમાં નહીં જાય. પોલ્યુશન નહીં, તો જીપ્સમ, ડીએપી, યુરિયા, જમીન હાર્ડ થતી ગઈ, પાક ઉપર દવા છાંટતા ગઈ, વાતાવરણ બગડતા ગયા, એટલે પ્રકૃતિ બાયોડાયવર્સિટી છે એ આખી ચેન્જ થઈ ગઈ. એટલે બાયોડાયવર્સિટીના માધ્યમથી હું આપને કહું છું કે પ્રાકૃતિક ખેતી, એમાં 0 બજેટ ખેતી ને, પણ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ સારું અને મીઠું ઉત્પાદન મેળવી શકે,
1: અને તો જૈવ વિવિધતા જળવાશે. મને એવું લાગે કે જાત જાતના જેટલા કહીએ છીએ એટલી વનસ્પતિઓ ઉગી શકશે, તો જો જમીન સાચી હશે તો. સાચી વાત છે મંડી સાહેબ, આપણે ઘણી બધી સરસ ચર્ચામાં કરી રહ્યા છે, પણ હવે જૈવ વિવિધતાના જતનથી લોકોનું આરોગ્ય સુધારવામાં મદદ મળે આવી ખેતીથી?
0: યસ,
1: કારણ કે લોકોનું આરોગ્ય
0: આખરે તો પ્રશ્ન ત્યાં આવવાનો છે. આપણી આગળ કરોડો રૂપિયા છે, પણ પહેલું સુખતે
1: જાતે ન રહ્યા,
0: પહેલું સુખતે
2: જાતે ન રહ્યા.
0: હું તો ત્યાં સુધી દાખલા સાથે કહું, મારી આગળ માનો કે કોઈ વ્યક્તિ આગળ 10 કરોડ રૂપિયા છે, રામ બોલો ભાઈ રામ થઈ ગયું, તો એ 10 કરોડ 1.5 કરોડ નાળિયેરની જગ્યાએ ટીંગાડીને લઈ જઈ શકાશે?
1: સવાલ નથી.
0: તમારું જો શરીરનું તંદુરસ્ત હશે તો તમને સારો ખોરાક હશે, અને સારો ખોરાક હશે તો તમારું તંદુરસ્તી, એટલે ઝેર મુક્ત ખોરાક તમે ખાશો તો તમારી તંદુરસ્તી

0: છે, જો સારી તંદુરસ્તી હશે તો જ તમે લાંબુ આયુષ્ય ભોગવી શકશો અને તમારા સંસાધનોનો ઉપયોગ કરી શકશો. એટલે બાયોડાયવર્સિટી આખરે પોઈન્ટ એ માણસની તંદુરસ્તી સાથેનો પોઈન્ટ છે, અને એમાં તમામ જીવો એકબીજાના સંપર્કમાં રહી
1: અને કડીરૂપ સારી રીતે. એટલે આપે તો મરી ગયેલા ની વાત કરી, પણ હું માનું કે જીવતા હોય ને એને અન્નળીનું કેન્સર થયું, ખાઈ તો શકવાનું નથી,
0: તો કહેવાનું
1: એની પાસે ગમે એટલા કરોડો રૂપિયા શું કરવાના,
0: શું કરવાના. એટલે કહેવાનો અર્થ એ છે કે છેવટે માણસે, પેલા કહેવત હતી કે શરીર હાંચવા માટે દેવું કરીને પણ ઘી પી
1: લીધું,
0: કહેવત હતી. આપણા ઘરડા છે ને બહુ હોશિયાર હતા, માણસની તાકાત, માણસની શરીરની સૌષ્ઠવતા જો સારી છે તો તમામ રોગો તમારીથી દૂર રહેશે.
2: બરાબર છે,
0: એટલે મેઇન અગત્ય
2: બરાબર છે. આપણો જૈવિક વિવિધતાનો જતન કાર્યક્રમમાં મેઇન ઉદ્દેશ અત્યારે પાછું બીએમસી બનાવી રહ્યા છે આપણે, કે એમાં બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી એટલે ગામના લોકો ભેગા થઈ અને આ એક કમિટી બનાવે છે, ને એમાં પછી આપણી વનસ્પતિ હોય, આપણા પશુ પક્ષી હોય, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને સાચવી રહ્યા છે. તો દરેક જૈવ વિવિધતાના વ્યવસ્થાપન સમિતિ બીએમસીમાં એક સ્થાનિક વૈર હોય, એક મહિલા હોય છે, પરંતુ તેમાં શું પ્રાકૃતિક ખેતીના તજજ્ઞને રાખવાથી ફાયદો થાય ખરો?
0: યસ, બહુ બહુ સરસ પ્રશ્ન છે. મૂળ જે માણસનો ખોરાક છે, સવારમાં ઉઠે દૂધથી માંડીને રાત્રે સુવે ત્યાં સુધી દૂધ, દિવસ દરમિયાન એને ખોરાક જોઈએ, અને ખોરાક ખેતી દ્વારા થાય છે, ગાય દ્વારા દૂધ મળે છે.
1: બરાબર.
0: તો ગાય દ્વારા એટલે પશુપાલન અને ખેતી આ બે એક એવા વ્યવસાય છે કે જે માણસના તંદુરસ્તી સાથે અથવા બાયોડાયવર્સિટી સાથે સીધા સંપર્કમાં છે. આપણે વૈદ્યનો ઉલ્લેખ કર્યો, તો પેલા અત્યારે આપણે ડોક્ટરો છે, પેલા તો ગામડામાં વૈદ્ય જ હતા. આપણે કહેવત સાંભળી છે કે સબદર્દ કી એકી દવા લ્યો પાસેર ને પાડો. ગામડાઓમાં હાવ અભણ માણસો હતો, પણ અનુભવ દ્વારા, પ્રાકૃતિક ખેતીની પણ અનુભવ દ્વારા દેશી ઓસડિયાથી તમારી તંદુરસ્તીનું રહસ્ય સાચવતા હતા. બહેનો આ ખેતી ને પશુપાલન સાથે સીધા સંપર્કમાં છે,
1: બિલકુલ,
0: એટલે બહેનોને રાખતા હતા. પણ ખેતી ને પશુપાલનના જો વ્યક્તિ આમાં હોય તો આ બાયોડાયવર્સિટીનું જે અત્યારે કમિટી છે એમાં જો ખેતી પશુપાલનને લગતા એકાદ વ્યક્તિ હોય અને એમાં પાછી રાસાયણિક ખેતી કરતા નહીં, તો બાયોડાયવર્સિટીની ચેન્જ
1: કોઈ અર્થ જ નથી.
0: તો પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા ઝેરમુક્ત ખેતી કરતા હોય અને જે ગાય રાખતા હોય એવા ખેડૂતને આ કમિટીમાં રાખવા હોય તો સોનામાં સુગંધ ભળે એવું મારું માનવું છે.
1: બિલકુલ
2: સાચી વાત.
1: એટલે આ વાત તો મુદ્દો મને એવું લાગે છે કે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ પણ આપનું સૂચનને જરા ગંભીરતાથી વિચારશે, કારણ કે એમાં જે તે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ છેવટે તો સમાજને મળવાનું છે, અને એ જૈવ વિવિધતા જેટલી સચવાશે એટલા એના પોષણ પણ એટલા વિવિધતા રહેવાની છે. હવે આપણે ત્યાં જૈવ વિવિધતા ભરપૂર છે એમ કહીએ છીએ ઘણી વખત, તો કેટલીક કહેવતોમાં તેમ કહેવાય છે કે વી આર લિવિંગ ઇન પુઅર કન્ટ્રી ઓફ રીચ ડાયવર્સિટી.
0: જી,
1: એટલે આપણી પાસે દેશ આપણો ગરીબ છે એવું, એટલે મૂડીને કારણે કે મૂડીનો અભાવ છે, તો ઓછા ખર્ચે આરોગ્ય જાળવવામાં સરકારને આપણી બાયોડાયવર્સિટી કે આ સજીવ ખેતી કઈ રીતે મદદરૂપ થઈ શકશે?
0: બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, ભારત એક એવો દેશ છે કે વિશ્વમાં પ્રકૃતિને લગતા સંસાધનોનો જો સંપૂટ હોય તો ભારત દેશ છે. એમાં રણ પણ છે અને જંગલ પણ છે, એમાં દરિયો પણ છે. એટલે કહેવાનો અર્થ છે તમામ કુદરતી સંસાધનો મેક્સિમમ છે. માનો આપણે હમણાં ગયા વખતે થોડી ચર્ચા ખેર પેલા ઊંટની થઈ હતી, ચેર વૃક્ષની થઈ હતી, જંગલની થઈ હતી, પણ એની જાળવણી, અને જાળવણીમાં આ માનો કે એક સોનાનો ચેઇન છે એમાં કડીઓ છે, એક કડી તૂટી જાય તો સોનાનો ચેઇન તૂટી જાય. એમ જંગલ એકલું ખાલી ગીર નહીં, માનો કે ફોરેસ્ટની વાત નથી કરતો, જંગલ સિવાય પણ માણસનો આમાં રોલ છે. પ્રકૃતિનો માનો કે આકાશમાં ઓઝોન થ્રી O3 નું પડ તૂટે તો પણ એ તકલીફ છે. તો આખી આખી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિના તમામ પાસા આપણી આગળ ખૂબ સારી રીતે સચવાયેલા છે, પણ એ વધુ સારી રીતે સચવાય અને એનો રિયલમાં બાયોડાયવર્સિટીમાં એનો ઉપયોગ થાય તો અને તો જ આ પ્રાકૃતિક ખેતી એમાં ઉપયોગી થઈ શકે.
1: કારણ કે અત્યારે શું છે કે જૈવ વિવિધતા જેમ ઘટતી ગઈ, પોષક તત્વો ઘટતા ગયા, એટલે અત્યારે હોસ્પિટલો પાછળ તો અબજો રૂપિયાનો ખર્ચો છે, સરકારને પોતાને પણ દવાઓ પાછળનો ખર્ચો છે.
0: જી,
1: આવા બધા જ ખર્ચા, એટલે એને કારણે જે કેટલાક વિકાસના અથવા તો લોકોની સુખાકારીના બીજા કામો થઈ

0: જ નથી. લોકો જાણે પ્રાકૃતિક એટલે જૈવ વિવિધતાથી દૂર ગયા, પ્રાકૃતિક જીવનથી દૂર ગયા, એને કારણે બીમારીઓને કારણે પછી વિકાસ પણ અટક્યો. કારણ કે નાની ઉંમરે છેક 10-12 વર્ષના છોકરાને જો અત્યારે ડાયાબિટીસ હોય કે આંખોની તકલીફ થઈ હોય તો એ કદાચ આના કારણે જ છે ને, જૈવ વિવિધતાનો આપણો ઘટાડો થયો એના કારણે જ હશે ને.
1: સાહેબ બહુ સરસ પ્રશ્ન તમે કર્યો. તમે વિચાર કરો, એક હું ખાલી દાખલો દઉં, યુરિયા ડીએપી નો મિનિમમ અત્યારે યુરિયા ડીએપી બધું આપણે ત્યાં નથી બનતું, આપણે વિદેશથી આયાત કરીએ.
0: સાચી વાત
1: સાહેબ, 10,000 કરોડ રૂપિયા. હવે જો તમે વિચાર કરો, બાયોડાયવર્સિટીથી જો પ્રાકૃતિક ખેતી અથવા દેશી પદ્ધતિથી ખેતી કરો તો આપણે યુરિયા ડીએપી નો ખર્ચ ઘટાડી
0: શકીએ.
1: અચ્છા, એ ખર્ચ બંધ થયો એટલે આપણા ખોરાકમાં શુદ્ધતા વાળો ખોરાક આવ્યો એટલે આપણે તંદુરસ્ત બન્યા, તો 1,000 કરોડ રૂપિયા જે હોસ્પિટલમાં ખર્ચ છે,
0: દવાઓ પર ખર્ચ
1: છે, માણસની તંદુરસ્તી નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધા તંદુરસ્ત રહે છે, તો માનસિક તંદુરસ્તીને કારણે બીજા જે પ્રશ્નો છે જે સંલગ્ન આપણને અત્યારે સીધા સંપર્કમાં નથી દેખાતા, સામાજિક સંબંધો, માનો કે દૂષણો છે, આપઘાત છે, એવા ઘણા સાયકોલોજીકલ છે, એ તંદુરસ્ત ખોરાક હશે તો એ દૂષણો પણ ઘટશે. તો કહેવાનો અર્થ, એક બાયોડાયવર્સિટી અથવા એક વસ્તુથી ભગવાને આપણને જે સંસાધનો આપ્યા છે એ ખૂબ સારી રીતે આપણે એને વિકસાવી શકશું. અને આપણો જે પ્રશ્ન છે કે જે કરોડો રૂપિયા આપણે હુંડિયામણ દઈએ છીએ અથવા કરોડો રૂપિયા જે ખર્ચ કરીએ છીએ અને આપણે જે ઝેરવાળું ખાઈએ છીએ એનાથી આપણે મુક્ત, એટલે બહુ સાચી બાબત છે.
2: એટલે હમણાં જની જ વાત કરું છું કે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કાલોલ ગયા અને ત્યાં એમણે એક આ રીતે પરિસંવાદ રાખ્યો ખેતીનો, કૃષિ ઉપરનો. તો એમાં એમણે એમ જ કીધું કે કેન્સર છે, કિડની ફેલ થવાના કારણો છે, કે તમને હાર્ટ એટેક આવવાના કારણો છે, બધા જ કારણો રાસાયણિક ખાતર છે કે છે.
1: મેડમ, આપને જાણ માટે કહું કે એ કાર્યક્રમ હાલોલનો હતો, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ, જે વિશ્વની પ્રથમ પ્રાકૃતિક યુનિવર્સિટી છે. સાહેબ પોતે ગવર્નર સાહેબ આના મુખ્ય પ્રણેતા છે પ્રાકૃતિક ખેતીમાં. આપણે ગર્વ લેવો પડે કે ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ પોતે ગાંધીનગરથી બાય ટ્રેન વડોદરા આવ્યા, વડોદરાથી બાય બસ એસટી નોન એસી ગાડીમાં હાલોલ આવ્યા, હાલોલથી સાયકલ દ્વારા બપોરના 1 વાગે કેમ્પસમાં આવ્યા. કેમ્પસમાં શ્રોતા તરીકે એક પ્રાકૃતિક કૃષિનો એક મારે ત્યાં સેન્ટર છે એટલે હું હતો. બપોર પછીના ટેકનિકલ સેશનમાં પણ મારું લેક્ચર હતું. આપ તદ્દન સાચા છો, એમણે બહુ ભાર દઈને,
2: બહુ જ ભાર દઈને કહ્યું
1: કે જે તમે હમણાં વાત કરી કે આપણે ખૂબ બહારથી હુંડિયામણ આ બધી દવાઓ ખરીદવા, રાસાયણિક ખતરોનો ખર્ચ થાય છે, હોસ્પિટલોમાં ખર્ચ થઈ છે, આપણે જો પ્રાકૃતિક ખેતી એમણે વજન દઈને વારંવાર અને ઇન પ્રેઝન્સ ઓફ હંડ્રેડ્સ ઓફ સાયન્ટિસ્ટ અને ચારેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એના સાયન્ટિસ્ટો 450 થી અપ સાયન્ટિસ્ટો હતા, તો બધાની વચ્ચે આપ જે જણાવો છો એ રીતે એમણે કર્યું. અને એમની મુહિમ એટલી પાવરફુલ છે કે આવનારા સમયમાં આખો દેશ એમની આ વિચારધારા ઉપર ખૂબ આગળ વધી રહ્યો છે અને ગુજરાત ત્યારે એમાં પાયોનિયર
2: છે. કાર્યક્રમમાં બહુ સરસ ચર્ચા રહી છે અત્યાર સુધીમાં. સર, જતા જતા અમારા શ્રોતા મિત્રોને આપ પણ સંદેશ રૂપે કંઈક કહો.
1: હું આપને બધાને એક જ કહું છું કે દેશી બીજ, શબ્દ વજન દઈને કહું, દેશી બીજ, દેશી ગાય અને ઝેર મુક્ત ખેતી અને ઓછા ખર્ચે ખેતી, આ આપણો જો ગોલ હશે તો આ ગોલ આપણી તંદુરસ્તી, આપણું ઉત્થાન અને બાયોડાયવર્સિટી, અત્યારે જે આખું આપણું જે એટમોસ્ફિયર છે એ તમામ સમૃદ્ધ છે બાયોડાયવર્સિટી, પણ એનું જતન કરવું હશે તો આટલી વસ્તુ જોશે જોશે જોશે. અસ્તુ,
2: ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ માહિતી રહી,
0: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, આજે તો બધાને ખૂબ મળી, ધન્યવાદ
2: ધન્યવાદ. મિત્રો, હાલોલમાં યોજાયેલા પ્રાકૃતિક ખેતી વિશેના કાર્યક્રમમાં આપણા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તો રસાયણોના ઉપયોગને પાપ જ ગણાવ્યું હતું.
3: ये जितने भाई यहाँ स्टाल लगा करके बैठे ना प्राकृतिक खेती करने वाले, आप इन सब से मिलो, इनके खेतों में जाकर के देखो, और जो यूनिवर्सिटी हरोल में है प्राकृतिक यूनिवर्सिटी, आप वहां जाकर उनके खेतों को

0: लोग फ्री ट्रेनिंग पैसा नहीं देते, ये सरकार की व्यवस्था है। आप सबसे मेरा निवेदन है, ईमानदारी से आप कम से कम इतने खेत में जरूर करो जो आपके घर की आवश्यकता को पूरा कर दे।
1: मित्रों, अपनी जैव विविधता टकावी राखीशुं तो ज आपणું જીવન ટકશે।
2: બિલકુલ,
1: આ વાત આપણે સૌએ યાદ રાખવી જરૂરી છે।
2: એ માટે બીજું શું કરી શકાય તે આપ પણ અમને જણાવો, અમે તે બીજા બધાને જણાવીશું।
1: અમારી સાથે વાત કરવા 94-276-96 આ નંબર ઉપર ફોન કરો ગમે ત્યારે,
2: અને પત્ર લખવા સરનામું પણ યાદ જ હશે।
1: જૈવિક વિવિધતાનું જતન,
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
2: બી વિંગ,
1: 5મો માળ,
2: સેક્ટર 10, ગાંધીનગર।
1: તો આવતા રવિવારે આવી જ કામની વાત લઈને ફરી મળીશું અને ગૌરવથી ગાઈશું।

0: પિતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
0: અરણ્ય ભવન,
1: બી વિંગ,
0: પાંચમો માળ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
0: તો આવતા રવિવારે આવી જ કામની વાત લઈને ફરી મળીશું અને ગૌરવથી ગાઈશું.

શ્રોતા મિત્રો, આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતો.

લતા મંગેશકર અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ ગીત છે ગીત ફિલ્મનું. સંગીતકાર છે બપ્પી લહેરી.

કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપે સાંભળી ખામોશી ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક અને હરિહરનના સ્વરે ગવાય. સંગીતકાર હતા જતીન લલિત. આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

હવે થોડી જ વારમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિવિધ થીમ્સને ધ્યાનમાં રાખીને NSD આકાશવાણી દ્વારા વિશેષ શ્રેણીનું પ્રસારણ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. આ કાર્યક્રમના સમાપન બાદ તુરંત જ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે.

0: બધા થઈ જાય, પછી એને એમ થયું કે મલ્સિંગ માં આમાં સારું છે અને ઉત્પાદન સારું છે, એટલે એમાં કર્યા જેવું છે. એટલે બાપુજીને થોડોક સપોર્ટ કર્યો કે ના ભાઈ કર. એટલે હવે તો ઈ એમ કહે કે હવે આ 5 વીઘાનું કર્યું, આવતી સાલે હવે 10 વીઘાનું આપણે કરવું છે, અને મગફળી અને કપાસ વાવવાનું બંધ કરી દેવું છે, આ કરવું નથી. એટલે હવે મારે એવો વિચાર છે કે આવતી સાલે મારે 10-10 વીઘામાં બધું કરવું છે.
1: તો અટલબેન, દિનેશભાઈ જેવા યુવાન જો એક ગામમાં ખેતી કરતા હોય તો એના જે ફળ છે અથવા તો એને જે સરસ રીતે આ પોતાની વાતને મૂકી હોય તો ગામના ઘણા બધા લોકો એને અનુસરતા હોય છે અને ગામમાં એક વિશ્વાસનું સંપાદન થતું હોય છે. આપણે શરૂઆતમાં જ વાત થતી હતી કે શક્કર ટેટી ને તરબૂચ ખાવા તો બહુ ગમે, પણ વિશ્વાસ ક્યાં કે જ્યાં ઇન્જેક્શન નહીં માર્યું હોય. તો આવા વિશ્વાસપાત્ર ખેડૂત દિનેશભાઈ આંડા સાથે વાત કરવાની આજે ખૂબ મજા આવી,
2: અને મને લાગે છે ઘણા બધા મિત્રોને પણ એમની સાથે વાત કરવી હશે. અને ભાઈ એમને કદાચ આવું કઈ વિચાર આવે કે ભાઈ અમારે પણ આવું કઈક મીઠા મીઠા ફળ ખાવા છે અને અમારે આવી ખેતી કરવી છે, તો એ માટે

0: આપણે દિનેશભાઈનો નંબર મિત્રોને આપી દઈએ.
1: દિનેશભાઈ હાંડા કે જેઓ જસદણ તાલુકાના કનેસરા ગામના વતની છે, એમનો મોબાઈલ નંબર છે 91 61 48 48 7 28 48 7 28.
0: એટલે કે 9106148728.
1: તો અટલબેન, નીતિનભાઈ, દિનેશભાઈ બધા બેઠા છે, ડાયરો જાયમો છે, એક સરસ મજાનું લોકગીત સાંભળી
0: ચોક્કસ
1: પછી છૂટા પડીએ. સૌ મિત્રોને કહીએ રામ રામ રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાને કહીએ
3: રામ રામ રામ રામ.

આપ સાંભળી રહ્યા હતા નામનો ચોરો. નિર્માણ હતું અટલ શર્માનું, નિર્માણ સહાય કાનન છાયા તેમજ બિરલ રાવલની. પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી સોનાની દાણચોરી કરતી ટુકડીનો પર્દાફાશ કર્યો છે. વિમાનમથકેથી લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું 3.2 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું. દરમિયાન બાંગ્લાદેશ અને શ્રીલંકાના 3 મુસાફરો અને એરપોર્ટના 3 કર્મચારી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાહક બાબતો વિભાગના ઈ જાગૃતિ ડિજિટલ મંચને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 હેઠળ રજત પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર સરકારી પ્રક્રિયાઓમાં સુધારો કરવા અને ટેકનોલોજી દ્વારા ડિજિટલ પરિવર્તનને માન્યતા આપે છે. આ વર્ષે 1 જાન્યુઆરીએ શરૂ કરાયેલા આ એઆઈ આધારિત મંચ પરથી 2,07,000થી વધુ ફરિયાદોનો ઉકેલ લવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક અધિવક્તા પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સન્માન મેજર બરાકની અનુકરણીય સેવા અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા પ્રયાસોમાં ભારતના લાંબા સમયની યોગદાનની માન્યતા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા સલીમ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સલીમ કુમારે તેમની પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન વિવિધ ભૂમિકાઓમાં તેમની બહુમુખી પ્રતિભા અને યાદગાર અભિનયથી એક અલગ છાપ છોડી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સલીમ કુમારનું ગઈકાલે રાત્રે કોચીમાં 57 વર્ષની વયે નિધન થયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ @eaiarnews_abadને ફોલો કરશો. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાના કેટલાક વિસ્તારો, બંગાળની ખાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન આગામી 4 દિવસ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ રાજસ્થાન અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી પણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને SAFF ચેમ્પિયનશીપ 2026 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા ફૂટબોલરોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમની નોંધપાત્ર સિદ્ધિ દેશભરની યુવા છોકરીઓને આત્મવિશ્વાસ અને હિંમત સાથે તેમના સપનાઓને આગળ વધારવા માટે પ્રેરણા આપશે. ઉપરાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું, આ નોંધપાત્ર સિદ્ધિ ભારતમાં મહિલા ફૂટબોલની વધતી જતી શક્તિને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ જીત આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ ભારતીય મહિલા ટીમને SAFF ચેમ્પિયનશીપ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગોવાના મડગાંવ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને 3-1થી હરાવીને 6ઠી વખત આ સ્પર્ધા જીતી હતી. ભારતીય કુસ્તીબાજોએ આજે મંગોલિયામાં ઉલાન બાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં પુરૂષોની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 2 સુવર્ણ અને 2 રજત કાંસ્ય ચંદ્રક જીત્યા છે. દીપકે 61 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના એસિલ આઇટાકીનને 6-0થી હરાવી, જ્યારે દિનેશે 125 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં કઝાકિસ્તાનના યેદિગે કાસિમબેકને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. બીજી તરફ મોહિત કુમાર અને વિકીએ અલગ અલગ શ્રેણીમાં કાંસ્યચંદ્રક જીત્યા છે. ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં બીજા દિવસની રમતના અંતે અફઘાનિસ્તાને ભારત સામે 5 વિકેટે 113 રન બનાવ્યા. આ સાથે અફઘાનિસ્તાન 451 રનથી પાછળ છે. રમતના અંતે રહમત શાહ 43 રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી માનવ સુથારે 3, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી. દિવસની શરૂઆતમાં ભારતે 8 વિકેટે 564 રનના વિશાળ સ્કોર પર પોતાનો પહેલો દાવ જાહેર કર્યો હતો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ લી જે મ્યુંગે દેશના આગામી પ્રધાનમંત્રી તરીકે લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી હાન સિયોંગ સુકને નામાંકિત કર્યા છે. રાષ્ટ્રીય સભા દ્વારા મંજૂરી બાદ હાન લી દેશના બીજા મહિલા પ્રધાનમંત્રી બનશે. અમેરિકાના ઓહિયોમાં સામુદાયિક ઉત્સવ દરમિયાન થયેલા ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ની હાલત ગંભીર છે. સ્થાનિક

0: અહેવાલો અનુસાર ગોળીબાર ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ નજીક થયો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા બે વ્યક્તિઓ ગોળીબારની ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે શંકાસ્પદોની શોધ શરૂ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઇન્ડોનેશિયા સંયુક્ત આયોગની બેઠકમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2 થી 3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગ્યે આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિ

0: પર ચર્ચા થઈ. કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં ભારત નવીનતા અને આત્મવિશ્વાસથી પ્રેરિત મહત્વાકાંક્ષી રાષ્ટ્રમાં પરિવર્તિત થયું. મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી 5 કરોડની કિંમતનું 3 કિલોગ્રામ સોનું જપ્ત. આગામી 2 થી 3 દિવસ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અને ઉલાનબાતર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય કુસ્તીબાજોએ આજે 2 સુવર્ણ અને 2 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગ્યે આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 8 થવા જઈ રહ્યા છે. રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિના રક્ષણ સંવર્ધનનો દ્રઢ નિશ્ચય કરનારા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.
1: મિત્રો, પર્યાવરણના રક્ષણની જવાબદારી આપણા સૌની સહિયારી છે. પછી આપણે સામાન્ય નાગરિક હોઈએ, કોઈ કંપની હોય કે આસ્થાનું સ્થાન એવું ધાર્મિક સ્થળ હોય,
0: મિત્રો, પર્યાવરણની રક્ષાને ઈશ્વરની પૂજા અર્ચના જેટલી જ મહત્વની ગણતા આવા ધર્મ સ્થાનોની પ્રવૃત્તિઓ પણ ખરેખર અનુકરણીય છે.
1: બિલકુલ.
0: તાજેતરમાં જ અમે આવા ધર્મસ્થાન બોટાદ જિલ્લાના પાળિયાદની શ્રી વિસામણ બાપુની જગ્યાની મુલાકાતે ગયા હતા
1: અને આ ધર્મસ્થાનની પ્રકૃતિના રક્ષણ માટેની પ્રવૃત્તિઓ વિશે જાણીને અમે તો દંગ રહી ગયા.
0: પૂજ્ય વિસામણ બાપુની જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાએ મંદિરની પ્રકૃતિ અને પર્યાવરણ રક્ષણની પ્રવૃત્તિઓની એક ઝલક આપી છે, સાંભળો.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે એક એવા સ્થળનો તમને પરિચય કરાવી રહ્યા છે કે જ્યાં લાખો લોકો માટે આસ્થાનું જે સ્થાન છે અને છતાં પ્રકૃતિને પર્યાવરણના રક્ષણ માટે પણ એટલું જ પ્રયત્નશીલ જે સ્થાન છે અને એવા સ્થાનમાં અમે બેઠા છીએ, છેક ત્યાંથી તમારા સુધી આ વાતચીત પહોંચાડી રહ્યા છીએ. હવે હિનાબેને જેનો પરિચય આપશે.
3: મિત્રો, અમે આજે પાળિયાદ આવ્યા છે અને પરમ પૂજનીય વંદનીય મહામંડલેશ્વર આપણે કહીએ છીએ, આપણા બા 1008 મહામંડલેશ્વર આપણે જેમની પરિચય આપીએ છીએ,
2: એટલે જીવતા જાગતું જે સ્થળ ગણાય છે એવા વિસામણ બાપુની જગ્યામાં એના મહંતશ્રી પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબાની પાસે અમે બેઠા છીએ અને છતાં પર્યાવરણના રક્ષણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એની ચર્ચા કરવા માટે આપણે બેઠા છીએ, જેથી તમને પણ ક્યારેક અહીંયા આવીને એ બધી પ્રવૃત્તિઓના દર્શન કરવાની ઈચ્છા થાય તો તમે ચોક્કસ આવી શકો છો. તમને બધાને સંસ્થા તરફથી, અમારા તરફથી ખુલ્લું નિમંત્રણ છે. તો આપણે શરૂ કરીએ પ્રવૃત્તિઓની પરિચય મેળવવાનું.
3: મારા હરિયાળ ગુજરાતના મિત્રો, હું અહીંયા જેવી એન્ટર થઈને ગાડીમાંથી હું જેવી ઉતરી છું ને એટલે આજુબાજુ એકદમ લીલી લીલી હરિયાળી, બધી જ જગ્યાએ વનસ્પતિ, વૃક્ષો, ક્ષુપ, બધી દિવાલની લાઈને લાઈને, અને તમે નહીં માનો સ્વચ્છ, એટલું બધું સ્વચ્છતા એટલી બધી કે એક પાંદડું પડ્યું હશે તો પણ મને ક્યાંય દેખાયું નથી. એટલે એટલા લોકો અહીંયા એટલા જોતરાયેલા છે કામમાં. સ્વચ્છ જગ્યા છે, સ્વસ્થ જગ્યા છે, આરોગ્યપ્રદ જગ્યા છે અને હરિયાળીથી ભરપૂર જગ્યા છે. આપણે સૌ પ્રથમ પ્રણામ કરીએ છીએ બાને, નિર્મળાબાને, અને એમની સાથે જ આપણે આ જગ્યાનો પરિચય લઈએ છીએ. વંદનીય, પૂજનીય, નમસ્તે બા.
4: જય સિયારામ બેન, જય સિયારામ. પાળિયાદ ધામનો જો ટૂંકમાં પરિચય આપું તો વિસામણ બાપુ જગ્યાથી ઓળખાય છે. વિસામણ બાપુની જગ્યા તરીકે આ પ્રખ્યાત છે. અને આમ તો આ સ્થાપના કરી વિસામણ બાપુ એથી હું 7મી પેઢી થાઉ અને મારા ગ્રેન્ડસન એટલે 9 પેઢીથી અમે સેવાનો લાભ મળી રહ્યો છે. અને વિસામણ બાપુ એટલે જે આ સંસ્થાના સ્થાપક, એમના દ્વારા જે આ ગાયો

0: પર્યાવરણ અને જે એમણે જે રસ્તો અમને બતાવ્યો એ રસ્તે ચાલવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ અમે. અને આપણે દેશી ભાષામાં કહેવાય કે જ્યાં રોટલો ને હરી ઢૂકડો, એટલે રોટલો એટલે અન્નક્ષેત્ર, અને જે આવે એને મીઠો આવકારો આપવો, એ જ મેઇન સેવા છે અહીંયા પાળિયાદની.
1: મિત્રો, ખાસ એક વાત કહેવાની કે હું તમને કહેવાનું એ ભૂલી ગઈ કે જ્યારે સાંજે આવીને ત્યારે એટલું સરસ દેશી જમણ હું અહીંયા જમી, અને ચૂલા પણ તમે જોયા હોય ને તો એટલા બધા મસ્ત પહોળા વિશાળ કે આવા મેં જોયા નહોતા. અને લાકડા ઉપર જ રસોઈ કરે છે બધી જ, રોટલા, રોટલી, દેશી શાક, દેશી ખીચડી, કઢી. અને હું કોઈ દિવસ ઘી ગોળને રોટલો ના ખાઉં, મેં પોતે ઘી ગોળને રોટલો ખાધો ચોળીને. અને મને ઘી તો આમ એકલું તો ખાવું ગમે નહીં, પણ છતાં પણ એટલું સરસ ઘી કે હું 3-4 ચમચી તો એમને જ ઘી પી ગઈ છું.
2: બિલકુલ. અને શ્રોતા મિત્રો, મૂળ તો રાજ્ય સરકારે અને આપણે કેન્દ્ર સરકારે જે આગ્રહ કરેલો છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કે વિવિધ વનો દ્વારા આપણે પર્યાવરણનું રક્ષણ કરીએ, અને એમાં પણ અહીંયા એટલે ખાસ કરીને વિસામણ બાપુની જગ્યા દ્વારા, પૂજ્ય બા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે કે કયા કયા પ્રકારના વન છે એ હવે આપણે એમની પાસેથી જ વધુ માહિતી મેળવીએ. તો બા, ગુજરાતને વધુ હરિયાળું બનાવવા આપની સંસ્થાના અને આપના પ્રયત્નો કેવા કેવા છે?
0: ગુજરાતને હરિયાળું બનાવવા માટે તો આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી ને બધા ઘણા ઘણી અથાગ મહેનત કરી રહ્યા છે, પણ અમારાથી જે શક્ય બની શકે અમે પ્રયત્નો અમારા વડવાઓના પગલે ચાલ્યા કરીએ છીએ. અને લગભગ 4-5 વર્ષ પહેલા એક નક્ષત્ર વન બનાવ્યું, એક રાશિ વન બનાવ્યું અને એક ગ્રહ વન બનાવ્યું. નક્ષત્ર વન એટલે આપણા જે 27 નક્ષત્ર હોય એ 27 નક્ષત્રના આપણે કેમ જે પીઝાની સ્લાઇસ કરીએ એવી રીતે એક વર્તુળમાં, સર્કલમાં એવી રીતે 27 ભાગ એના કરી, અને એક એક નક્ષત્રના જે નામ પ્રમાણે એના જે વૃક્ષ હોય એ વૃક્ષો એ નક્ષત્રમાં જે જલમેલા હોય એના હાથે 9-9 એક એક લાઇનમાં 9 વૃક્ષ વાવવાના. એટલે એ રીતે જેટલા વધુ માણસોને ઇન્વોલ્વ કરી શકાય એટલા જોડાઈ શકે એવી રીતે નક્ષત્રવન તૈયાર કરવામાં આવ્યું છે. એવી જ રીતે ગ્રહવન અને રાશિવન પણ 4-5 વર્ષ પહેલાં કર્યું છે, એવી કોશિશ કર્યા કરી હતી. અને કોઈનો પણ જન્મદિવસ હોય તો અમારો એવો જ આગ્રહ હોય છે કે તમારો જેટલા વર્ષ હોય એટલા વૃક્ષો વાવો. કેક કાપવી આપણી સંસ્કૃતિ નથી, એટલે આપણે જે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ એનાથી લોકો દૂર રહે અને આપણી સંસ્કૃતિથી થોડા વધારે જોડાય એ અમારા પ્રયત્નો હોય છે.
1: એટલે પ્રધાનમંત્રી સાહેબનો જે સંદેશ છે, એક પેડ માં કે નામ, અને અમે ઘણી વખત પ્રોગ્રામમાં પણ એમ કહીએ છીએ કે મમ્મીના નામે તો ખરું જ, પણ પછી આપણા પરિવારમાં આપણું પ્રિયજન જે પણ હોય એના નામે એક વૃક્ષ વાવીએ તો આખી જિંદગી તમે એને સાચવી શકો અને તમારો એના પ્રત્યે પ્રેમ વધી શકે. પાળિયાદમાં ખાસ એમાંય જો અહીંયા નક્ષત્રવન ને રાશિવન કર્યા છે એ તો બરાબર છે કે પ્રકૃતિને અનુરૂપ તમે કર્યા જ છો, પરંતુ એવા કયા વૃક્ષો છે કે અહીંની જમીને ભાવે છે ને વર્ષો જૂના છે અને એ લગભગ બધે જોવા મળતા હોય?
0: તમે જ્યારે એક વૃક્ષ માં કે નામની વાત કરી તો એ પ્રોગ્રામ મને બહુ જ પ્રિય છે, અને એને અમે અહીંયા એવી જાહેરાત પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી કે દરેક લોકો જે અહીંયા અમારી સાથે સંકળાયેલા છે એ લોકો બધા એક વૃક્ષ પોતાની માના નામે વાવે. અને કદાચ કોઈ એવા જગ્યાએ રહેતા હોય ફ્લેટમાં કે એવા કે જેને સુવિધા ન હોય તો એ લોકો અહીંયા એમને મા સાથે આવે તો અહીંયા અમે વૃક્ષ પણ આપશું અને જગ્યા પણ આપશું અમે.
1: એટલે ખાસ વડ પીપળ અહીંયા અમે જોયું મંદિર પાસે પીપળો છે, આપણે વર્ષો જૂનો પીપળો છે અને એના પાન પણ મેં જોયા તો બહુ જ મોટા છે, એવા પાન લગભગ બહુ જલ્દી જોવા મળતા નથી. તો એની ખાસિયત શું છે અને બીજા કયા કયા વૃક્ષો વવાય છે?
0: આમ તો પીપળો વિસામણ બાપુએ વાવેલો છે, જે પીપળો આપે દર્શન કર્યા હશે એટલે એટલે પીપળાનું મહત્વ વધારે છે. અને આમ દરેક વડ ને પીપળો ને તો હોય જ, પણ મારા બ્રધર હિરકુબામાં એવું કહેતા કે અમારી દરેક જે જ્યાં જ્યાં જમીન છે અમારી વાડી ખેતર જ્યાં હોય ત્યાં દરેક જગ્યાએ ઉમરો વાવેલો છે એમણે. કે ઉમરો એવું કહેતા હતા કે ઉમરો છે એ પક્ષીઓનું સદાવ્રત છે, એટલે લીમડા, ઉમરો, આંબળા, એ તો અનેક વૃક્ષો બધા છે. હા, પણ એમ કે ઉમરાનો એમને વડલો પીપળો અને ઉમરાનું વધારે

0: આગ્રહ કરતા.
1: એમાં તો આપે બહુ સાચી વાત કરી બા, કે આપણે ત્યાં વિસ્તારમાં, આ વિસ્તારમાં તો ખાસ કહેવત છે જ કે એક એક ઉમરો વાવન 100 ગામ જમાડો એટલું પુણ્ય થાય. એટલે આવા તો વડ, પીપળો, પીપર, લીમડો વગેરે તો છે, પણ જમીન સુધારતા કેટલાક વૃક્ષો આપણા ખેતરમાં પણ અમે જોયા, કે ખીજડો શમી વૃક્ષ છે, પછી પારસ પીપળો છે, એ 24 કલાક આપણને ઓક્સિજન આપે છે. બીજા ફળાવ વૃક્ષો ને એ બધા વૃક્ષો પણ ત્યાં આપણા ખેતરમાં ને વાડીઓમાં વવાયેલા છે. તારે
0: ફળ આપતા વૃક્ષો પણ છે, જેવા કે જામફળના ઘણા ઝાડ છે, સીતાફળ છે, આંબા પણ વાવેલા છે, અને જે એક નાનું એવું ઓર્ચાર્ડ જે બનાવ્યું છે જામફળનું, એમાંથી અમે તોડતા નથી, એ ખાલી પક્ષીઓ માટે જ રાખ્યું છે. અને બાકી તો એક જે આયુર્વેદમાં ઉપયોગ થતા હોય એવા વૃક્ષો વાવવાનું પણ એક છે, વૈદ્યરાજ એમને સલાહ પ્રમાણે થોડાક એવા વૃક્ષો પણ વાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
2: બા, બીજી એક ખાસ વાત કે મને અહીંયા સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે, જ્યાં જોઈએ ને ત્યાં ક્યાંય એવું નહીં કે મને આ ગંદુ, ઇવન ભોજનાલયમાં પણ હું ગઈ ને તો ત્યાં પણ એટલું બધું સ્વચ્છ કે એવું લાગે નહીં કે અહીંયા જમીને હાલ ઊભા થયા છે વ્યક્તિ. કે બહાર તમે ફરતા હો ને પ્રાંગણમાં તો ત્યાં ઝાડનું એક પાંદડું પણ પડતું નથી. તો સ્વચ્છતાના તો આગ્રહી બધા જ છે, આપણા પ્રધાનમંત્રીથી માંડીને રાજ્યપાલ, ગવર્નર સાહેબ બધા જ એમ કહે છે કે સ્વચ્છતા જાળવો. તો અહીંયા એ સ્વચ્છતા બહુ જ અકબંધ જળવાઈ રહી છે, તેનું કારણ ખાસ કહેશો?
0: થેન્ક યુ રામેન, તમને સ્વચ્છતાના વખાણ કર્યા એ બદલ. અમે જ્યારથી મેં આ સંભાળ્યા, આમ તો જો કે સ્વચ્છતાનું તો પહેલાંથી હતું જ આ સંસ્થામાં, પણ જ્યારથી મેં સંભાળ્યું ત્યારથી મેં ને ભૈલુભાઈએ કોન્શિયસલી ડિસાઈડ કર્યું હતું કે આપણે એક જે જનરલ એવું ઇમ્પ્રેશન હોય કે આશ્રમો તો ગંદા જ હોય, ત્યાં ભોજન તો એમ કે અનહાઇજેનિક હોય, એટલે એ દૂર કરવા માટે અમે કોન્શિયસ પ્રયાસ કરી અને પરિણામ આપની સામે છે.
2: બીજી એક વાત છે, સ્વચ્છતાની સાથે સાથે જ પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત, એમાં અત્યારે મને દેખાય છે કે પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ. મિત્રો, ખરેખર હું વાત સાચી કહું છું, અહીંયા આવ્યા પછી મેં ક્યાંય પ્લાસ્ટિકની એક થેલી જોઈ નથી. ઇવન હું રસ્તામાં આવતી હતી ને હાઈવે પર, તોય મને કે એવી હોટલો કે એવું કંઈ બહુ ખાસ દેખાયું નહીં કે ના નાના નાના પડીકા મળતા હોય ને બધા એ ખોરાક કે બધા ફૂડ પેકેટ ખાવાના આદિ હોય, કારણ કે આખી દેશી પ્રજાતિ અને દેશી લોકો વધારે અહીંયા છે, એટલે પ્લાસ્ટિકનો નામો નિશાન નથી.
0: પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ ખરેખર, જો પ્લાસ્ટિક મુક્ત પાળિયાદ આપને લાગ્યું હોય તો હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને એમાં એ દિશામાં પણ અમારા પ્રયાસ છે કે અમુક ટાઈમે જ્યારે ફ્રી હોય ત્યારે અમારું એક જે મહિલાઓનું ગ્રુપ છે એ બધા અમે ભેગા થઈને નદી કિનારેથી બધા પ્લાસ્ટિક કદાચ કોઈ હોય તો એ બધું ભેગું કરી અને જે જગ્યાએ એની સાને જે પહોંચાડવું પડે ત્યાં પહોંચાડીએ. અને નદીમાં જે આપણે અવારનવાર ઘણા ગામોમાંથી જતા હોય તો એક નદીને ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે જે બધા કચરો ઠલવતા હોય પ્લાસ્ટિકની બોટલ્સની, એ બધું જોઈને બહુ દુઃખ થાય. એટલે એનું પણ જ્યારે બોલવાનું થાય ત્યારે હું બધાને કહેતી હોઉં કે થોડું કંટ્રોલ કરે એમ. અને ખાસ તો ગાયોને માટે કે બહેનોને અમે કહેતા હોઈએ કે રસોડાનું જે વેસ્ટ હોય કે વધારે રોટલી એક બે વધી હોય એવું બધું પોલિથીનમાં પેક કરીને ન ફેંકે, કેમકે એ ગાયોને બહુ જ નુકસાન કરે છે. એટલે એ પણ પ્લાસ્ટિક વર્ષો સુધી, એટલે એ અમે પ્રયાસ કરીએ છીએ કે ખાવાની ચીજ વસ્તુ એટલીસ્ટ પ્લાસ્ટિકમાં તો ન જ ફેંકે. અને આ હું શીખી છું, અમે એક પ્રોગ્રામમાં ગયા હતા પાટણ, ત્યાંથી ત્યાં પાટણમાં એ લોકોએ બધાએ નક્કી કર્યું છે કે ખાવાનો વેસ્ટ પ્લાસ્ટિકમાં નહીં નાખવાનો, તો એ અમે અપનાવી અને બીજાને સલાહ આપતા હોઈએ છીએ. બહુ સારી વાત છે આ.
1: એટલે એમાં તો આપણે ત્યાં વર્ષો પહેલાથી મને હજી પણ યાદ છે એ કહેવત આપણા વિસ્તારમાં કહેવાતી કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભગવાનનો વાસ ત્યાં જ હોય જો ચોખ્ખાઈ હોય તો. એની સાથે સાથે વૃક્ષોમાં પણ જોયું છે કે અમારા એક વન અધિકારી જે નિવૃત્ત છે એ પણ બહુ સરસ કહેતા કે વૃક્ષો છે એ વરસાદને જમીનમાં ઉતારવાની ગળણી પણ છે અને જમીનમાંથી ઉપર પાછું પાણી લાવવા માટે ડંકી પણ છે. એટલે એ વૃક્ષો છે, ત્રીજું વૃક્ષો પોતે પાણી શુદ્ધ કરે છે, એના મૂળમાંથી આપોઆપ પાણી, જે પાણીની અંદરનો બગાડ છે એ શોષાઈ જાય છે, અને વૃક્ષ પાણી બાકીનું જમીનની અંદરનું પાણી ચોખ્ખું કરે. એટલે આ બધા પ્રયત્નો આપણી જગ્યા દ્વારા, સંસ્થા દ્વારા જે થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. એની સાથે સાથે

0: હવે જે ભવિષ્યમાં આપે જે કહ્યું એ પ્રમાણે એક સરસ મજાના વન તૈયાર થઈ રહ્યા છે, એના થોડા આયોજનની વાત કરશો જેથી શ્રોતા મિત્રોને જેને રસ હોય એ અહીંયા તરત આવી શકે?
1: જ્યાં નક્ષત્ર વન વગેરે જે વનો બનાવ્યા છે ત્યાં રહેવા માટે કોટેજીસનું પણ આયોજન છે ફ્યુચરમાં, કે ત્યાં લોકો ત્યાં રહી શકે, વનની મજા માણી શકે અને પોતાની જગ્યાએ પાછા જઈને એવું અહીંયાથી પ્રેરણા લઈને એવું કરી શકે. અને આમ તો આપણી જે કોઈ સંસ્કૃતિ છે જૂની એની સાથે સાયન્સ તો વણાયેલું છે જ, જેમ કે આપણે વડ કે પીપળો કે જે પીપળામાંથી 24 કલાક ઓક્સિજન મળે છે એ ઘણા લોકોને ખબર ન હોય, પણ પીપળાને આપણે પાણી આપવાનું એ રિલિજિયસ રીતે જો વણાયેલું હોય તો પીપળાને આપણે સાચવીએ, એટલે એવી રીતે આપણી સંસ્કૃતિ સાથે સાયન્સ તો વણાયેલું છે જ અને એ રીતે સચવાઈ રહ્યા છે. બસ હા
2: બા, બહુ સરસ ચર્ચા રહી, બહુ જ મજા આવી. મને તો એમ થાય કે અહીંયા વારે ઘડી આવું, વારે વારે આવું, અત્યારે જવાનું મન ના થાય એટલી સરસ મજા આવી મને. અમારા હરિયાળું ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્રોને આપણી સંસ્કૃતિ, આપણી પર્યાવરણ, આપણી પ્રકૃતિ એના વિશે આપ સંદેશ શું આપશો, આપના આશીર્વાદ કહો?
1: આમ તો ઘણું બધું આપે વાત કરી જ છે, પણ હું જે આ મીડિયા માધ્યમથી જે કોઈ સાંભળતા હોય એ લોકોને એટલો સંદેશ આપવા માંગીશ કે પર્યાવરણને આપણે સાચવશું તો પર્યાવરણ આપણને સાચવશે. અને આ જગ્યા દ્વારા અમારા ફાધર ઉનરબાપુ એવું કહેતા કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે બહુ પાતળી રેખા છે, એટલે એમાં ભેદ કરતા શીખે માણસો. અત્યારે થોડું અંધશ્રદ્ધા વધી રહી હોય એવું દેખાય છે, અને રિલિજન તરફ તો આપણું યંગર જનરેશન પણ પાછી આવી રહ્યું છે, એ બહુ ખુશીની વાત છે. બસ એટલું જ.
2: એટલે બા, મને તો અહીંયા આવીને તો એમ થતું હતું કે કોઈ મહારાજ બેઠું હશે, કોઈ કંઈક જ્યોતિષ જોતું હશે, કંઈક કોઈક દાણા નાખતું હશે, આવું કંઈક હશે એમ, કારણ કે વાતો બધી અલગ અલગ સાંભળી હોય. પણ તમે જે વાત કરી ને કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા, એટલે અહીંયા આવ્યા પછી એવું ચોક્કસપણે લાગે છે કે ભરપૂર શ્રદ્ધા જ છે, અહીં ક્યાંય અંધશ્રદ્ધા નથી, કોઈ એવું કાર્ય પણ નથી, અને ખૂબ મજા આવે એવું સ્થળ છે.
0: એના વિસામણ બાપુની જગ્યાનો આમ તો એક જ મંત્ર છે કે તમામ રોગની કે તકલીફોની ઔષધિ એકમાત્ર રામનું નામ, એમનું નામ અંધશ્રદ્ધા જે ક્યાંય છે જ નહીં, માત્ર તમે રામ નામનો જપ કરો. અને ઉનર બાપુ તો રામાયણ જયારે કે વાંચતા ત્યારે અહીંયા લોકો સમગ્ર સાંભળવા બેસતા હતા, એ રીતે આખી સ્થિતિ હતી. એટલે આજે જે પર્યાવરણને બચાવવા માટે વિસામણ બાપુની જગ્યા દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે, અને એની સાથે સાથે જે અહીંયા ગીર ગાયોના જતન માટે, ઘોડાઓના જતન માટે, કારણ કે કાઠિયાવાડી અશ્વ પણ અત્યારે હવે ખૂબ લુપ્ત થવાના આરે છે, એટલે એના રક્ષણ માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એમાંનો હવે પછીના કાર્યક્રમમાં આપણે ક્યારેક લાભ લઈશું.
2: ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર, પ્રણામ,
3: વંદન.
1: જય સિયારામ. નબેન, આપનો આભાર. અને ભાઈ, આપણે એવા અવારનવાર આવતા રહેજો, અને આપને સૌને શ્રોતા મિત્રોને પણ જય સિયારામ. આપણે સૌ શ્રી રામ ભગવાનના આશીર્વાદ, શ્રી રાઘવેન્દ્ર સરકારના અને વિહળાનાથના આશીર્વાદ સૌ ઉપર વરસતા રહે, અને આપણે એમના કૃપાપાત્ર બની રહીએ એ જ પ્રાર્થના. જય સિયારામ.
0: ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.
2: નમસ્તે, જય સિયારામ.
4: મિત્રો, મંદિરમાં નિયમિત દર્શને આવતા શ્રદ્ધાળુઓએ પણ પર્યાવરણના રક્ષણ માટે સૌને સાથે લઈને કરાતી પ્રવૃત્તિઓની વિગતો આપી છે.
0: નમસ્તે.
5: નમસ્તે.
0: શું આપનું નામ?
5: કિશોર તુરખિયા.
0: કિશોરભાઈ, ક્યાંથી આવો છો?
5: અમે વડોદરાથી આવી રહ્યા છીએ.
0: તો કિશોરભાઈ, તમને આ વિસામણ બાપુની જગ્યામાં શું ખાસ શું લાગે છે? એટલે ધાર્મિક તો પ્રવૃત્તિઓ બધી સંસ્થાઓમાં થતી જ હોય છે, અહીંયા કંઈક એવું કહે છે કે પર્યાવરણને સાચવવા માટે દેશી ખાતર ને ખેતીથી અને ગીર ગાયો ને ઘોડાઓનું સંવર્ધન છે, કેટલાક પક્ષીઓને પણ સરસ રીતે સાચવવામાં આવી રહ્યા છે, તો એ બધામાં આ પ્રવૃત્તિ આ સંસ્થા કઈ રીતે કરે છે?
5: આમ તો આ જગ્યા 250 વર્ષ જૂની જગ્યા છે અંદાજિત, અને અમે 7 થી 8 પેઢીથી અમે આ જગ્યાના સેવકો છીએ. અહીંયા જેમ આપે પૂછ્યું કે પર્યાવરણ માટે, તો પર્યાવરણ માટે પૂજ્ય ભૈલુભાઈ તથા પૂજ્ય મહામંડલેશ્વર નિર્મળાબા એમના અંડરમાં એ રીતના અહીંયા વ્યક્તિ બધા રાખેલ છે, જેને જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના વ્યક્તિઓ અહીંયા રાખેલા છે, અને તેઓ ખૂબ જ સારી રીતે અને ટેકનિકલી સેવા આપી અને જે જરૂરિયાત છે એ પૂરી

0: કરે છે એ લોકો.
1: બરાબર. તો તમે એટલે અમે જઈને આમ તો હજી જોયું છે કે ત્યાં ખેતીમાં વાડીઓમાં ને એ બધામાં દેશી ખાતરને એ જ નાખે છે અને રાસાયણિક દવાઓનો ઉપયોગ પણ નથી થતો, તો એનાથી એના ઉપજમાં એમાં કંઈ તમને ફરક દેખાય છે?
0: બેઝિકલી અહીંયા જે આપણે બણકલ નામની ગૌશાળા આવેલી છે જેમાં 700 થી 800 ગાયોનું
1: આખો ત્યાં જથ્થો છે,
0: જથ્થો છે ત્યાં, અને એ જે ગાયો છે એનું જે છાણ છે એનું પણ અહીંયા ખૂબ સારી રીતે એનો સ્ટોર કરવામાં આવે છે અને એનું ખાતર બનાવવામાં આવે છે, અને જે એનાથી જે ખેતી ભૈલુભાઈના અંડરમાં થઈ રહી છે, ભૈલુ બાપુના અંડરમાં, એ ખેતી એક સરાહનીય છે. આ જે કાઠિયાવાડ પંથકમાં આ પાળિયા જગ્યાની ખેતી ખૂબ જ વખણાય છે, અહીંની ગૌશાળા છે એ પણ ખૂબ જ નામના પામેલી છે.
1: અને કંઈક હવે તો દૂર નક્ષત્રવન છે, ગ્રહ અને રાશિવન છે, એવા પણ વવાઈ રહ્યા છે, તો એમાં તમે બધાએ ક્યાંય ભાગ લીધો છે કે એમાં તમને લાભ મળે છે?
0: હા જી, પૂજ્ય બાશ્રીના અંડરમાં તેમજ ભૈલુભાઈના દેખરેખ હેઠળ આખું જે નિર્માણ પામી રહ્યું છે, નિર્મળ નિર્મળ વન, નિર્મળ ધામ, અને જેમાં ભૈલુભાઈ શાસ્ત્રોક્ત રીતે તથા બાએ બંને એ રીતના એનું આયોજન આખું વાસ્તુશાસ્ત્ર મુજબ કરેલું છે, જેમાં જેવી જરૂરિયાત છે એ પ્રમાણેના યજ્ઞો કરી અને એનું જે કંઈ પણ કરવા માટેનું જરૂરી છે વસ્તુ એ કરે છે બા. અને જેમ આપે કીધું એમ કે વન અલગ અલગ 3 ટાઈપના વન ઊભા કરેલા છે બાએ, અને એમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે તે જેને તેને જે જે નામ પ્રમાણે અને રાશિ પ્રમાણે એનો જે સમન્વય કરી અને જે ઝાડને અનુરૂપ હોય એ રાશિ પ્રમાણે એ વ્યક્તિ પાસે ઝાડ બાએ પૂજા કરીને એની વવરાયેલા છે બાએ.
1: બરાબર છે. અને એ સિવાય બીજી પ્રવૃત્તિ, માનો કે પ્રદૂષણ અટકાવવાના પ્રયાસો પણ ઘણા થઈ રહ્યા છે, સોલારને નાખેલું છે, કેટલા ગોબર ગેસ પ્લાન્ટ પણ નાખેલો છે, અને બીજા પ્લાસ્ટિકનો એનો વપરાશ પણ લગભગ બંધ જ છે આ જગ્યામાં, તો એના માટે એના ફાયદા બીજા મળી રહ્યા છે તમને?
0: જી, એક તો આપે જે વાત કરી પ્રદૂષણ માટે, એટલે પ્લાસ્ટિક એટલે અત્યારે ખરાબમાં ખરાબ વસ્તુ પ્લાસ્ટિક છે, જે લાઈફ ટાઈમ સુધી અગર જમીનમાં રહે છે તો પણ એનો કોઈ દિવસ નિકાલ નથી થતો. એવી જે વસ્તુ છે એનો આપણે પાળિયા જગ્યામાં ઘણા વર્ષોથી એનો ઉપયોગ બંધ કરી
1: દીધો છે.
0: યસ, પ્રતિબંધ છે. તેમજ શું આપ બીજું,
1: એટલે ચોખ્ખાઈ જાળવવા માટે બીજું શું થાય પ્રદૂષણ અટકાવવા માટે?
0: ચોખ્ખાઈ માટે પૂજ્ય ભૈલુભાઈની દેખરેખ હેઠળ જગ્યાના સ્ટાફમાં આપણે જગ્યાનો તમામ સ્ટાફ એટલી ચોખ્ખાઈ રાખી રહ્યા છે, અને અહીંયા પ્રદૂષણ માટે ટ્રીનું પ્લાન્ટેશન પણ ભૈલુભાઈ અલગ અલગ રીતે કરાયેલું છે, જ્યાં જેવી જરૂરિયાત હોય જેનાથી પ્રદૂષણ ઓછું થાય અને ઠંડક વધારે આવે.
1: વાહ, ખૂબ સરસ વાત કરી તમે, અને આપણે ઈચ્છીએ કે બીજા પણ બધા અહીંયા આવે અને આ પ્રદૂષણને અટકાવવાના એટલે ધર્મની સાથે સાથે આપણી ધરતી માતાને બચાવવાના પણ પ્રયત્નો થાય એવું મને લાગે છે. આપને શું લાગે છે?
0: હા જી, આ અત્યારની પેઢી માટે તો આ જરૂરી છે, પણ ભવિષ્ય માટે આવા જાગતા પિરાણાની આપણા દરેક આપણી આવનારી પેઢીઓને પણ ખૂબ જરૂરિયાત છે. તો અમારું બધાનું એવું કહેવું છે કે આવી જે સંસ્થાઓ છે એમાં યોગદાન આપી અને એને સંસ્થાને ખૂબ ડેવલપ થાય એવું આપણે પ્રયત્ન કરીએ.
1: ખૂબ સરસ કિશોરભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ.
2: નમસ્કાર.
3: નમસ્કાર.
2: શું નામ આપનું?
3: અરુણા.
2: અરુણાબેન ક્યાંથી આવો છો?
3: હું વડોદરાથી આવું છું.
2: કાયમ આવો છો?
3: કાયમ એટલે હા, આમ અવારનવાર કહી શકાય, અને અમારે ત્યાંથી અમાસ ભરવા માટે બધા જ આવતા હોય છે. અમાસનું બહુ મહાત્મય છે, એટલે અમારે ત્યાંથી અમાસ માટે બધા બહુ જ આવતા હોય છે. વડોદરાથી અથવા સુરત, અમદાવાદ, ગાંધીનગર, મુંબઈથી પણ અહીંયા આવે છે બધા. ટ્રેનમાં બેસી જાય ને એક દિવસ અમાસની, બધે એમની પોતાની માનતા હોય અથવા અમાસના ઠાકરના દર્શન કરવા આવે બધા.
4: નિર્મળાબા, આપણા પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008 જેઓ આ ધુરા સંભાળીને બેઠા છે અને વારસો એમનો જાળવીને બેઠા છે, તો એમના વિશે કંઈક કહો અને આ ધરતી વિશે કંઈક કહો.
3: નિર્મળાબા એટલે અમારી

0: આવીહળ ધામ જગ્યાના દીકરી, અને એમને અમરાબાપુ પછી ઉમાબા અને પછી નિર્મળાબાએ આ ધુરા સંભાળી. અને એ પોતે ખૂબ એજ્યુકેટેડ છે, સ્કૂલમાં હતા, અને એમને આપણા આખા ગુજરાતમાંથી એક સ્ત્રી સંત સન્માનીય, એમને મહામંડલેશ્વરનું બિરુદ મુરારી બાપુએ ત્યાં સજેસ્ટ કર્યું કોરોના પછી, અને એમને મહામંડલેશ્વરનું બિરુદ મળ્યું છે. નિર્મળાબા એટલે ઘણી બધી સેવાઓ સાથે જોડાયેલા છે, અને પોતે એટલા બધા એજ્યુકેટેડ છે કે દરેક વસ્તુને બહુ જ ચીવટપૂર્વક, એકદમ નાનામાં નાની એની હોય ક્ષતિ, એ પણ સુધારીને એમને આ સંસ્થાને બહુ જ ઉપર ટોચ સુધી પહોંચાડી છે.
1: બેન, ખાસ તો નિર્મળાબા પર્યાવરણની જાળવણી માટે અને એને વૃક્ષારોપણ, એને માટે નક્ષત્ર વન ને એ બધા જે વનો ઉભા કરે છે, એ પ્રવૃત્તિઓ પર્યાવરણને જાળવવા માટેની પ્રવૃત્તિઓ આપને કેવી લાગે છે?
0: અતિ ઉત્તમ લાગે છે. અને એમાં એમનું કેવું છે કે જે રીતે મોદીજી કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એમ સૌને સાથે લઈને રાશિ પ્રમાણે બધા એનો લાભ લઈ શકે એવી રીતના એમને જે આખું વન ઊભું કર્યું છે, રાશિ વન નક્ષત્ર વન, બહુ સુંદર કામગીરી છે.
2: પર્યાવરણ બચાવવાની પ્રવૃત્તિમાં બીજું એમની પ્રવૃત્તિ કઈ હોય?
0: એક તો આપણી સંસ્થામાંથી મોટે ભાગે પ્લાસ્ટિકનો ઉપયોગ નથી, અને અહીંયા જે કંઈ લાખો લોકો ભોજન જમે છે એ ભોજનમાંથી જે હોય છે વસ્તુ વધે છે, અને બીજો જે બધો જૈવિક કચરો છે અહીંયા આપણે બાયોગેસ પ્લાન્ટ નાખેલો છે.
2: અચ્છા,
0: હા, એટલે એ રીતે પણ એ પર્યાવરણને ઘણા ઉપયોગી થઈ રહ્યા છે અહીંના પ્લાન્ટ્સ બધા.
2: તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો?
0: હું તો અત્યારે લગભગ 58 પૂરા થઈ ગયા, મારું 59મું ચાલે છે. નાના હતા ત્યારથી ને જ અમે તો નાનપણથી આવે છે. હા હા, ના, જન્મ પહેલાના મારા મા બાપ ને અહીંયા 7 પેઢીથી અમારે છે. મારા બાપુજી લોકો અહીંયા મૂળ રાણપુરના, મારા સસરાજી લોકો પણ રાણપુરના, અને વર્ષોથી અમે તો જ્યારથી શીખ્યા ત્યારથી કે એક દીવો કરીએ ઘરે બેઠા, કંઈક નાનકડી નાના હતા ત્યારે નાની નાની કસોટીઓ આવે એટલે કરીએ, અમરા બાપુના નામનો દીવો કરીએ કે ચલો ઠાકરના નામનો દીવો કરી દો, આપણું કામ થઈ જાય. અમારી શ્રદ્ધા અમારા એક દીવો જલાવવાથી, દીવો પ્રગટાવવાથી અમારી શ્રદ્ધા, અમારા બધા કામ પૂરા થાય છે.
1: બેન, તમે જે ખેતી થાય છે ને એ ખેતીમાં એનું દેશી ખાતર જ ગાયોનું અને ભેંસોનું નાખવામાં આવે છે, એને કારણે એનો જે પાક થાય છે એમાં કઈ તમને જુદું દેખાય છે જે વસ્તુ ઉપજે છે?
0: જરૂર દેખાય છે. અહીંયા આમ તમને કહું કે અહીંનો જે ખોરાક અમે જ્યારે અમે પણ અહીંયા રહીને અહીંયા જમીએ ને, તો થોડા દિવસમાં અમારા પોતાના શરીરમાં પણ હવે પરિવર્તન જોઈએ છે, કારણ કે અમે લોકો શહેરમાં રહીએ ને, એટલે જ્યારે અહીંયા આવીએ ત્યારે અહીંની દેશી અને સરસ મજાની વસ્તુઓ જમીએ ને ખોરાકની મીઠાશ. એ સિવાય ધારો કે મારા મિસ્ટર છે મારા ઘરેથી, એ 3-1 વર્ષથી અહીંયા સેવા આપે છે, અને મારા એક જાણમાં કહું તો મારા એક ફોઈ પણ અહીંયા છે, પણ જ્યાં એ લોકો કમર પટ્ટો બાંધીને જ્યાં શહેરમાં હતા ત્યારે કમરમાં બેલ્ટ બાંધીને રહેતા હતા, ત્યારે સરસ રીતે નીચે બેસીને, એટલે અહીંનો ખોરાક છે એટલે માનો ને કે કુદરતી એનો ઔષધિ છે, કુદરતી ઔષધિ છે. હા,
2: બહુ સરસ ચર્ચા કરી અને બહુ સરસ તમે વાત કરી અહીંના સ્થાન વિશેની, અહીંની ધરા વિશેની. આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: ધન્યવાદ, આભાર આપનો પણ.
1: ધન્યવાદ, નમસ્કાર. મિત્રો, તમે પણ એક વખત આ સંસ્થાની મુલાકાત અવશ્ય લેજો અને નક્ષત્ર વન કે રાશિવન સહિત પ્રકૃતિ કેન્દ્રોની મુલાકાત પણ લેજો.
2: તમારી આજુબાજુ પણ છોડમાં રણછોડ જોનારી આવી કોઈ સંસ્થા કે ધર્મસ્થાન હોય તો અમને અચૂક જણાવજો.
1: બિલકુલ, અમે તેની પણ મુલાકાત લઈને બધા શ્રોતા મિત્રોને તેની વિગતો જણાવીશું.
2: એ માટે ફોન નંબર તો જગ જાહેર છે જ,
1: 94-276-065-96, અને કાલે સવારે પત્ર લખવાનું સરનામું પણ જગ જાહેર છે જ.
2: હરિયાળું ગુજરાત
1: ગીર ફાઉન્ડેશન,
2: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
1: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
2: તો મિત્રો, આવતા રવિવારે રાજ્યભરમાં થઈ રહેલા પર્યાવરણ દિવસની ઉજવણીની વિગતો સાથે ફરી મળીશું અને પછી ગૌરવથી ગાઈશું.

એ હતા સચિન લિમ્યુએ. આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ વારમાં સમાચાર સંધ્યા અમે દિલ્હીથી રિલે કરીશું.